વિવિધ ભારતી વડોદરાની પ્રસારણ યાત્રાના સાથે શ્રોતા મિત્રો સુપ્રભાત. આપે ટ્યુન કર્યું છે એફએમ બેન્ડ 93.9 MHz પર વિવિધ ભારતી વડોદરા. આજે ગુરુવાર દિનાંક 22 શ્રાવણ માસ શક સંવત 1948 એટલે કે તારીખ 13 ઓગસ્ટ 2024. અત્યારે 5:57 થઈ છે. વિવિધ ભારતીની આજની પ્રસારણ યાત્રામાં આપ સૌનું હું શ્વેતા બરંડા હાર્દિક અભિવાદન કરું છું. તો આવો પ્રસારણ યાત્રાનો આરંભ કરીએ મંગલ સુરાવલીથી.

0: ભૂલે બિસરે ગીત કાર્યક્રમમાં સમય થઈ ગયો છે એક વિરામનો.
1: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા બીઈ કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે. KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
2: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટની ગેરંટી.
1: વિઝિટ અવર વેબસાઇટ KJIT.org ટુડે.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વાયબ્રન્ટ સમિટમાં ઉદ્યોગકારોને ગુજરાતમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરવા મુખ્યમંત્રીની આગેવાનીમાં ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ અમેરિકા અને કેનેડાના પ્રવાસે જશે. મુસાફરો માટે આધુનિક સુવિધાઓથી સજ્જ અમદાવાદના આઇકોનિક બસ પોર્ટનું ઉદ્ઘાટન. આણંદના પૂર્વ નાયબ કલેક્ટર કેતકી વ્યાસની અપ્રમાણસર મિલકતના કેસમાં ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી. હર હર મહાદેવના નાદ સાથે શ્રાવણ માસનો આરંભ. વડનગરમાં ડમરૂ યાત્રા અને આજથી અમદાવાદ ખાતેથી શરૂ થનાર ફીબા અંડર 18 એશિયા મેન્સ બાસ્કેટબોલ કપમાં એશિયાના 16 દેશના ખેલાડીઓ ભાગ લેશે. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ગઈકાલે મળેલી કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગેની વિગતો આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે રાજ્યમાં આગામી સમયમાં વાયબ્રન્ટ સમિટ યોજાનારી છે, ત્યારે અમેરિકા અને કેનેડાના રોકાણકારોને ગુજરાતમાં રોકાણ માટે આકર્ષવા મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળનું ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ 17-24 ઓગસ્ટ દરમિયાન વિદેશ પ્રવાસે જશે.
1: ગુજરાતમાં વાયબ્રન્ટ સમિટ આવી રહી છે. ઉદ્યોગકારોને આમંત્રણ આપવા, નિમંત્રણ આપવા, વિવિધ પ્રકારના કાર્યક્રમોની શરૂઆત એ થવાની છે. માનનીય મુખ્યમંત્રી શ્રી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 માટે વૈશ્વિક ઉદ્યોગકારો, રોકાણકારો, ટેકનોલોજી લીડર્સને આવકારવા માટે 17 ઓગસ્ટથી 24 ઓગસ્ટ દરમિયાન અમેરિકા અને કેનેડાના પ્રવાસે તેઓ ત્યાં જવાના છે.
0: આરોગ્ય ક્ષેત્રે ગુજરાતને અમદાવાદ સિવિલ, સુરત સિવિલ અને કિડની હોસ્પિટલને 3 એવોર્ડ પ્રાપ્ત થયા છે. મંત્રીમંડળે મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રીને અભિનંદન પાઠવ્યા હતા. મંત્રીમંડળે વન મહોત્સવની 15-31 ઓગસ્ટ સુધી ઉજવણી, જળાશયોની પીવાના અને સિંચાઈના પાણીની સ્થિતિ અને સિઝન દરમિયાન થયેલા વાવેતર અંગેની સમીક્ષા કરી હતી. રાજ્યમાં વાવેતરની સ્થિતિની સમીક્ષા થઈ છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ દ્વારા અમદાવાદમાં મેગા રોકાણ સંવાદ યોજાયો હતો, જેમાં રાજ્યના અગ્રણી ગુજરાતી ઔદ્યોગિક જૂથો સાથે એક ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત તેમણે તમામ ગુજરાતી ઉદ્યોગપતિઓને મધ્યપ્રદેશમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું હતું. મુખ્યમંત્રી મોહન યાદવે ગુજરાતી ઉદ્યોગોને મધ્યપ્રદેશમાં ઉપલબ્ધ રોકાણની તકો, અનુકૂળ ઔદ્યોગિક નીતિઓ અને રોકાણકારોની સુવિધાઓ વિશે માહિતી આપી હતી.
2: નર્મદા કે પુત્ર મધ્યપ્રદેશ ભી ગુજરાત કી તરહ હી હૈ. ગુજરાત કે અંદર મધ્યપ્રદેશ કે સાથ આપકા એક નયા રિશ્તા જોડને કે લિયે ભી આયા હું કે આઈએ ગુજરાત મે ભી વ્યાપાર વ્યવસાય કરીએ, લેકિન મધ્યપ્રદેશ ભી બુલા રહા આપકો, મધ્યપ્રદેશ કા આમંત્રણ લેકર કે આપકે બીચ મે આયા હું.
0: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોઈપણ બાળક ભણતરથી વંચિત ન રહે તે માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. ગાંધીનગરમાં રાજ્ય નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના તથા ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણની વિવિધ યોજના અંતર્ગત શિષ્યવૃત્તિ વિતરણ સમારોહને સંબોધતા શ્રી પટેલે દીકરીઓમાં વિજ્ઞાન પ્રવાહના શિક્ષણ માટે વધેલી જાગૃતિ અને નહિવત બનેલા ડ્રોપઆઉટ રેશિયો એટલે કે શાળા છોડવાના દરનો સંદર્ભ આપ્યો.
3: નમોલક્ષ્મી, નમો સરસ્વતી યોજના આપણી દીકરીઓ તો ભણે અને ભણે તો વિજ્ઞાન પ્રવાહમાં ભણતી થાય એના માટેનો પ્રયત્ન થયો ને એના સારા પરિણામો અત્યારે આપણે જોઈ રહ્યા છે. અને હવે એને 10,000 રૂપિયા 10મું પાસ થયું એટલે એને મળી જાય. 11-12માં 20,000 રૂપિયા દર મહિને મળતા થાય અને જયારે પાસ થાય એટલે બીજા 5,000 રૂપિયા.
0: આ પ્રસંગે શ્રી પટેલના હસ્તે 4,72,260 વિદ્યાર્થીઓને 646 કરોડ રૂપિયાની શિષ્યવૃત્તિ

ખાતીનું વિતરણ કરાયું. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન સીબીએસઈએ ધોરણ 12 પૂરક પરીક્ષા 2026ના પરિણામો જાહેર કર્યા છે. વિદ્યાર્થીઓ result.digilocker.gov.in પર ડીજીલોકર પરિણામ પોર્ટલ દ્વારા તેમનું પરિણામ ચકાસી શકે છે. અમદાવાદ સહિત રાજ્યભરના મુસાફરોને નવીન ભેટ મળી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ગીતા મંદિર ખાતે નિર્માણ પામેલા અત્યાધુનિક ગીતા મંદિર બસ ટર્મિનલ 2 આઇકોનિક બસ પોર્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું. મુસાફરોને આધુનિક અને સુવિધાસભર સુવિધાઓ પૂરી પાડવાના હેતુથી આ આઇકોનિક બસ પોર્ટ તૈયાર કરાયું છે. બસ ટર્મિનલનું કુલ બાંધકામ ક્ષેત્રફળ 4309 ચોરસ મીટરમાં પથરાયેલું છે. મુસાફરોના આવાગમન માટે કુલ 39 બોર્ડિંગ એલાઇટિંગ અને આઈડિયલ પ્લેટફોર્મ તૈયાર કરાયા છે. આ ઉપરાંત મુસાફરોની સરળતા માટે 3 ઇન્કવાયરી ઓફિસ, ટિકિટિંગ કાઉન્ટર, ટુરિસ્ટ ઇન્ફોર્મેશન સેન્ટર, કન્સેશન ઓફિસર, ક્લોક રૂમ, વોટર રૂમ, પબ્લિક એડ્રેસિંગ સિસ્ટમ, સ્ટોર રૂમની સુવિધાઓ પણ છે. આણંદના પૂર્વ અધિક કલેક્ટર કેતકી વ્યાસની ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદથી ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચે કેતકી વ્યાસની ધરપકડ કરી એસીબીને સોંપ્યા છે. રોકડ વ્યવહારો અને ગેરકાયદે સંપત્તિ કેસમાં આણંદના પૂર્વ નિવાસી અધિક કલેક્ટર કેતકી વ્યાસ સામે નોંધાયેલા ભ્રષ્ટાચાર અને અપ્રમાણસર મિલકત વસાવવાના ગંભીર કેસમાં હાઇકોર્ટ તરફથી અગાઉ આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR ન્યૂઝ _ABAD ને ફોલો કરશો.

0: ગઈકાલે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ, ભાવનગરના શિહોર, ખેડા જિલ્લાના ગળતેશ્વર, જામનગર તાલુકાના મોટી ખાવડી ગામે તેમજ ભુજ ખાતે તિરંગા યાત્રા યોજાઈ હતી અને રાજકોટ અને મોરબીમાં આજે તિરંગા યાત્રાનું આયોજન કરાયું છે. આજથી પવિત્ર શ્રાવણ માસ શરૂ થયો છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ સહિત રાજ્યભરના શિવાલયોમાં દેવાધિદેવ મહાદેવને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. આખા મહિના દરમિયાન થનારી વિશેષ પૂજા અર્ચના માટે શિવ મંદિરો સજ્જ થયા છે, ત્યારે શિવ પૂજા અને શિવ આરાધના કરવા શિવભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદના ચકુડિયા મહાદેવ, અસારવાના નીલકંઠ મહાદેવ, નારણપુરાના રામેશ્વર મંદિર સહિતના મંદિરોમાં શિવભક્તોની ભીડ જોવા મળી રહી છે. ઐતિહાસિક નગરી વડનગરના આંગણે આજથી ગુજરાત સરકાર દ્વારા આયોજિત વડનગર શ્રાવણોત્સવનો આરંભ થશે. ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવ ખાતેથી મંગળ શ્રાવણોત્સવનો પ્રારંભ કરાવશે. આ મહોત્સવના મુખ્ય આકર્ષણ સમાન ભવ્ય ડમરૂ યાત્રાને પણ પ્રસ્થાન કરાવાશે. આ ડમરૂ યાત્રામાં કુલ 108 નિષ્ણાંત કલાકારો દ્વારા ડમરૂ વાદન કરવામાં આવશે. યાત્રાનો પ્રારંભ શર્મિષ્ઠા તળાવથી થશે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 162 તાલુકામાં વરસાદ નોંધાયો. સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં અને બનાસકાંઠાના વડગામમાં 3 ઇંચથી વધુ વરસાદ. સાબરકાંઠાના વરાડી, મહેસાણાના સતલાસણા, બનાસકાંઠાના દાંતીવાડા, દાંતા તેમજ આણંદમાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. ડાંગ જિલ્લાના વઘઈ, સુબીર, આહવામાં વરસાદ સાથે ગિરિમથક સાપુતારાનું વાતાવરણ ખુશનુમા બન્યું છે. રાજકોટના પડધરી તાલુકાના ન્યારી 2 ડેમના 1 દરવાજો ખોલાતા હેઠવાસના ગોવિંદપર, ખામટા સહિતના ગામના લોકોને તાત્કાલિક સલામત સ્થળે ખસી જવા જણાવાયું છે. આજે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા અને તાપી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે. ભારે વરસાદની આગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. રાજ્ય પર એક સાથે 5 સિસ્ટમ સક્રિય હોવાથી તેની અસરથી વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે. બાંદ્રા ટર્મિનસ અમદાવાદ લોકશક્તિ સુપરફાસ્ટ એક્સપ્રેસનો વડનગર સુધી વિસ્તાર કરવામાં આવ્યો છે, તેમજ મહેસાણા પર સ્ટોપેજ આપવામાં આવ્યું છે. બાંદ્રા ટર્મિનસ વડનગર લોકશક્તિ એક્સપ્રેસ આજે બાંદ્રા ટર્મિનસથી સાંજે 7:40 ઉપડશે. આવતીકાલે અમદાવાદ સ્ટેશન પરથી 4:20 ઉપડી મહેસાણા સ્ટેશન પર 5:30 કલાકે પહોંચશે અને 5:35 ઉપડી 6:40 કલાકે વડનગર પહોંચશે. અને અમદાવાદમાં ફીબા અંડર 18 એશિયા મેન્સ બાસ્કેટબોલ કપ 2026નો ઉદઘાટન સમારોહ સહકાર મંત્રી જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે શ્રી વાઘાણીએ જણાવ્યું કે ગુજરાતમાં પ્રથમ વખત આ ટુર્નામેન્ટ યોજાઈ રહી છે. આ કપમાં ભાગ લેનાર 16 દેશોની ટીમ અને ખેલાડીઓને શ્રેષ્ઠ પ્રદર્શન માટે તેમને શુભકામનાઓ પાઠવી હતી. ફીબા અંડર 18 એશિયા મેન્સ બાસ્કેટબોલ કપ ટુર્નામેન્ટ અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આગામી 23 ઓગસ્ટ સુધી ચાલશે, જેમાં એશિયાના 16 દેશના ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. વાયબ્રન્ટ સમિટમાં ઉદ્યોગકારોને ગુજરાતમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરવા મુખ્યમંત્રીની આગેવાનીમાં ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ અમેરિકા અને કેનેડાના પ્રવાસે જશે. મુસાફરો માટે આધુનિક સુવિધાઓથી સજ્જ અમદાવાદના આઇકોનિક બસ પોર્ટનું ઉદઘાટન. આણંદના પૂર્વ નાયબ કલેક્ટર કેતકી વ્યાસની અપ્રમાણસર મિલકતના કેસમાં ધરપકડ. હરહર મહાદેવના નાદ સાથે શ્રાવણ માસનો આરંભ. વડનગરમાં ડમરૂ યાત્રા અને આજથી અમદાવાદ ખાતેથી ફીબા અંડર 18 એશિયા મેન્સ બાસ્કેટબોલ કપનો પ્રારંભ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: હવે સાંભળીએ ભૂલે બિસરે ગીત કાર્યક્રમનો શેષ ભાગ.

0: આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વિરોધ પક્ષના હોબાળા વચ્ચે સંસદે રાષ્ટ્રીય સહકાર વિકાસ નિગમ સુધારા બિલ 2026 પસાર કર્યું. કોલકાતા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ સરકારના તમામ અન્ય પછાત વર્ગો અથવા ઓબીસી એ અને ઓબીસી બી પ્રમાણપત્રો રદ કર્યા. પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરમાં પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદનો પર્દાફાશ કરવા માટે વિશ્વભરના કાશ્મીરીઓને વિરોધ પ્રદર્શન કરવાની આવામી એક્શન કમિટીની હાકલ. યુક્રેને ડ્રોન અને મિસાઇલ વડે રશિયન નૌકાદળના થાણા પર હુમલો કર્યો. અને ગુજરાતના અમદાવાદમાં FIBA અંડર 18 એશિયા મેન્સ બાસ્કેટબોલ કપ 2026 આજથી શરૂ. સમાચાર વિગતવાર. વિરોધ પક્ષના હોબાળા વચ્ચે સંસદે રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ સુધારા બિલ 2026 પસાર કર્યું છે. વિરોધ વચ્ચે સંસદની કાર્યવાહી વારંવાર મોકૂફ રખાઈ હતી.
1: સંસદ કે દોનો સદનો કી કાર્યવાહી વિભિન્ન મુદ્દો કો લેકર વિપક્ષ કે હંગામે કે કારણ બાધિત રહી. વિપક્ષ કી ઓર સે ઉઠાએ ગયે મુદ્દો પર વિસ્તૃત ચર્ચા ઓર જવાબ દેને કે સરકાર કે આશ્વાસન કે બાવજૂદ કોંગ્રેસ સહિત વિપક્ષી દલો ને નારેબાજી જારી રખી. વિપક્ષ કે હંગામે કે બીચ લોકસભા ને ખાન ઓર ખનિજ વિકાસ ઓર વિનિયમન સંશોધન વિધેયક 2026 પારિત કિયા. રાજ્યસભા ને રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ સંશોધન વિધેયક 2026 ઓર કેરલ નામ પરિવર્તન વિધેયક 2026 કો મંજૂરી દી. અનુપમ મિશ્ર, આકાશવાણી સમાચાર, દિલ્હી.
0: કોલકાતા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળમાં પાછલી તૃણમૂલ કોંગ્રેસ સરકાર દ્વારા રજૂ કરાયેલા સુધારેલા નિયમો હેઠળ જારી કરાયેલા તમામ અન્ય પછાત વર્ગો અથવા ઓબીસી એ અને ઓબીસી બી પ્રમાણપત્રો રદ કર્યા છે. કોર્ટે જણાવ્યું હતું કે અગાઉની સિસ્ટમ હેઠળ જારી કરાયેલ પ્રમાણપત્રો તેમની માન્યતા ગુમાવી ચૂક્યા છે. આવા પ્રમાણપત્રો ધરાવતા લોકોને હવે સામાન્ય શ્રેણીના ગણવામાં આવશે. પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીર POJKમાં આવામી એક્શન કમિટીએ આજે વિશ્વભરના કાશ્મીરીઓને પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદનો પર્દાફાશ કરવા માટે પ્રદર્શનો કરવા હાકલ કરી છે. આ સમિતિના મુખ્ય સરદાર શબ્બીરે આ અંગે આ મુજબ જણાવ્યું.
2: જમ્મુ કાશ્મીર સંયુક્ત કાર્યવાહી સમિતિ કે વરિષ્ઠ નેતા સરદાર શબ્બીરને હત્યાઓ, ગિરફ્તારીઓ, કર્ફ્યુ ઓર લોગો કી આવાજાહી પર પ્રતિબંધ કા આરોપ લગાયા હૈ. ઉન્હોને દાવા કિયા કે લગભગ 100 લોગ મારે ગયે હૈ તથા મહિલાઓ ઓર બચ્ચો કો બંધક બનાયા જા રહા હૈ. મૃતકો કે શવ અભી તક ઉનકે પરિજનો કો નહી સોંપે ગયે હૈ. ઇસ બીચ અવામી એક્શન કમિટી ને દુનિયા ભર કે કાશ્મીરીઓ સે કલ પ્રદર્શન કરને કા આહવાન કિયા હૈ તાકી પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ કો અંતરરાષ્ટ્રીય સ્તર પર ઉજાગર કિયા જા સકે. વિશાલ શર્મા.
0: POKJમાં પરિસ્થિતિ તણાવપૂર્ણ છે. તાજેતરની વિવાદસ્પદ ચૂંટણીઓ નિર્દોષ લોકોની હત્યા અને બળજબરીથી ગુમ થવા અને પુરવઠામાં વિક્ષેપો અંગે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. યુક્રેને ડ્રોન અને મિસાઇલ હુમલા થકી રશિયાના નોવોરોસિયક બંદર પર આવેલા મોટા બે મુખ્ય અનાજ નિકાસ ટર્મિનલ અને કાળા સમુદ્ર પરના છેલ્લા મોટા રશિયન નૌકાદળના થાણા પર હુમલો થયો છે. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે રાતોરાત થયેલા હુમલામાં 8 વર્ષના બાળક સહિત 3 લોકો માર્યા ગયા હતા અને અન્ય 24 ઘાયલ થયા હતા. યુક્રેનની સેનાએ કહ્યું કે 2 ફ્રિગેટ સહિત 4 રશિયન યુદ્ધ જહાજો પર હુમલો કરવામાં આવ્યો હતો. રશિયાએ આ મુદ્દા પર કોઈ ટિપ્પણી કરી નથી. જ્યારે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલ્દિમીર ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે કીવ દ્વારા રશિયન બેઝ પર હુમલો કરવા માટે અનોખા ઓપરેશનમાં રોકેટ, જેટ અને નૌકાદળના ડ્રોન છોડવામાં આવ્યા હતા. જો કે તેમણે અનાજ ટર્મિનલ પર હુમલો થવાનો ઉલ્લેખ કર્યો ન હતો. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન CBSE ધોરણ 12 પૂરક પરીક્ષા 2026ના પરિણામો જાહેર કર્યા છે. વિદ્યાર્થીઓ result.digilocker.gov.in પર ડિજીલોકર પરિણામ પોર્ટલ પર તેમનું પરિણામ ચકાસી શકે છે. ઓમાનના દરિયાકાંઠે લીક થતા ટેન્કરમાંથી મોટા પાયે તેલ દરિયામાં ફેલાઈ રહ્યું છે. આ તેલ રાસ મદ્રાકા તેમજ માસીરાહ ટાપુ નજીકના 40 કિલોમીટરના દરિયાકાંઠે અસર કરી શકે છે. સેટેલાઇટ છબીઓના

0: અને નિષ્ણાંત જ્હોન એમોસે જણાવ્યું કે આ તેલ હવે 2000 ચોરસ કિલોમીટરથી વધુ વિસ્તારમાં ફેલાઈ રહ્યું છે. આશરે 8 લાખ બેરલ રશિયન તેલ વહન કરતું અને આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો હેઠળ કેરોલિન બેઝિંગ ટેન્કર 30 જૂને ડૂબી ગયા બાદ તે એક ટાપુ નજીક પહોંચ્યું હતું, જ્યાં તેલ જહાજમાંથી લીક થતાં ઓમાની દરિયાઈ પટ્ટી પર ફેલાઈ રહ્યું છે, જે અરબી સમુદ્રના હમ્પબેક વ્હેલ જેવા અનેક વન્યજીવોનું નિવાસસ્થાન છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ફોલો કરશો. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ પંજાબ સરકાર ફાર્મસી ઓફિસર્સ ભરતી પરીક્ષામાં કથિત પેપર લીક પર ગંભીર આરોપ લગાવ્યા છે. પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે
1: પંજાબ કી સરકાર, પંજાબ કે મુખ્યમંત્રી ભગવત માનજી ને બાર બાર ટીવી કે સામને કહા કે કોઈ પેપર લીક નહીં હુઆ થા ફાર્માસી કે એક્ઝામ મે, યે માત્ર ઇરેગ્યુલારિટી કા વિષય થા. ઓર આજ જબ કોર્ટ ને પૂરે ઇસ વિષય કા સંજ્ઞાન લિયા હૈ તો જનતા કે સામને સચ્ચાઈ આઈ. એક્ઝામ કો રોક દિયા ગયા હૈ, ઉસકે રિઝલ્ટ અભી નહીં નિકલેંગે ઓર વિષય અગલી હિયરિંગ તક જા રહે. યે દિખાતા હૈ કે ચાહે કોંગ્રેસ પાર્ટી હો ચાહે આમ આદમી પાર્ટી, ઇનકે દોહરે માનદંડ હૈ.
0: ગુજરાતના અમદાવાદમાં FIBA અંડર 18 એશિયા મેન્સ બાસ્કેટબોલ કપ 2026 આજથી શરૂ. વિશ્વભરમાંથી 16 દેશના ખેલાડીઓ ભાગ લેશે. રાજ્ય સહકાર મંત્રી જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં ઉદઘાટન સમારોહ થયો હતો, જેમાં મંત્રીશ્રીએ ગુજરાતના મહેમાનો બનેલા 16 દેશના પ્રતિનિધિઓ અને તેમના ખેલાડીઓનું સ્વાગત કર્યું હતું. FIBA અંડર 18 એશિયા મેન્સ બાસ્કેટબોલ કપ 2026 ટુર્નામેન્ટ અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આગામી 23 ઓગસ્ટ સુધી ચાલશે. આજે નવી દિલ્હીમાં કાપડ મંત્રાલય સુરજન વોઇસીસ ફ્રોમ ધ લૂમ આયોજન કરાશે, જે ભારતના હાથશાળ પાછળની મહિલાઓની ઉજવણી કરશે. દેશના વણાટ વારસામાં તેમની પ્રેરણાદાયી યાત્રાઓ અને તેના યોગદાનને બિરદાવશે. આ સત્ર દરમિયાન 6 હાથશાળા ક્લસ્ટરોમાંથી સૌથી વધુ મહિલા વણકરો, તેમની સર્જનાત્મકતા અને ભારતની વણાટ પરંપરાઓના સંરક્ષણમાં ભૂમિકાની તેમની વાર્તાઓ રજૂ કરશે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે અમેરિકાએ હોર્મુઝ સ્ટ્રેટ પર સંપૂર્ણ નિયંત્રણ ધરાવે છે અને સંકેત આપ્યો છે કે વોશિંગ્ટન વ્યૂહાત્મક જળમાર્ગ પર પોતાનો કબજો જાળવી રાખવા માંગે છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ BCCI અને અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ ACBA મળીને આવતા મહિને 13-17 સપ્ટેમ્બર સુધી દિલ્હીના અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમમાં 3 મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીનું આયોજન કરશે. ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં ઇબોલાના ચેપ વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ રોગથી પૂર્વીય કોંગોમાં 4300થી વધુ નોંધાયેલા કેસોમાં 2000થી વધુ લોકો માર્યા ગયા છે. આ ફેલાવો વાયરસના દુર્લભ બુતિબ્યુગો સ્ટ્રેન દ્વારા થઈ રહ્યો છે, જેના માટે હજુ સુધી કોઈ રસી અથવા સારવારને મંજૂરી આપવામાં આવી નથી. કેન્દ્રીય શિક્ષણમંત્રી પ્રહલાદ જોશીએ નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશીપ સ્કીમ અંગે મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓની બેઠકની અધ્યક્ષતા કરી હતી. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી જોશીએ જણાવ્યું હતું કે આ બેઠક નાણાકીય વર્ષ 2026-27થી વર્ષ 2030-31 સુધી નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશીપ સ્કીમ ચાલુ રાખવાના પ્રસ્તાવ પર ચર્ચા કરવા માટે બોલાવવામાં આવી હતી. અને આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી મિત્તલ પટેલ.
2: આજે મોટાભાગના અખબારોએ અલગ અલગ સમાચારોને પ્રથમ પાને છાપ્યા છે. ગુજરાત સમાચારે અરુણાચલ સરહદે ચીનની જોહુકમી ભારતીય જવાનોનું પેટ્રોલિંગ અટકાવ્યું. લાઠીચાર્જ બદલ અમિત શાહ માફી માંગે. ટૂંક સમયમાં જંતર મંતર પાર્ટ 2 દીપકે આ સમાચાર પ્રથમ પાને લીધા છે. નવગુજરાત સમયે લખ્યું, FCRA બિલ આખરે JPCમાં મોકલાયું, સીમાંકન બિલ રજૂ થવાની શક્યતા નહીવત. ટાટા સન્સના ચેરમેન પદેથી ચંદ્રશેખરનું રાજીનામું. દિવ્ય ભાસ્કર લખે છે, CJP હાલ રાજકીય પાર્ટી નહીં બને, પાર્ટી બનતા જ તોડી પડાશે. અને સ્થાનિક સમાચારોમાં ડીસામાં અદ્યતન નાઇટ સફારીને મંજૂરી, તેમજ રાજ્યભરમાં યોજાયેલ તિરંગા યાત્રાના સમાચાર તસવીર સાથે વાંચવા મળી રહ્યા છે.
0: વિરોધ પક્ષના હોબાળા વચ્ચે સંસદે રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ સુધારા બિલ 2026 પસાર કર્યું. કોલકાતા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ સરકારના તમામ અન્ય પછાત વર્ગો અથવા OBCA અને OBCB પ્રમાણપત્રો રદ કર્યા. પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરમાં પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદનો પર્દાફાશ કરવા માટે વિશ્વભરના કાશ્મીરીઓને વિરોધ પ્રદર્શન કરવાની આવામી એક્શન કમિટીની હાકલ. યુક્રેને ડ્રોન અને મિસાઇલ વડે રશિયન નૌકાદળના થાણા પર હુમલો કર્યો.

0: અને ગુજરાતના અમદાવાદમાં એફઆઈબીએ અંડર 18 એશિયા મેન્સ બાસ્કેટબોલ કપ 2026 આજથી શરૂ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થાય. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્ય ઘર .gov.in પર.

આપ ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. સાંભળીએ બરસાત ફિલ્મનું ગીત કુમાર સાનુ તથા અલકા યાજ્ઞિકના સ્વરમાં, સમીરની ગીત રચના નદીમ શ્રવણનું સંગીત.

0: health center, it's a district hospital, or it's a private setup. Thank you.
1: You had been listening to a talk on mental health and access to justice, care and human dignity by Dr. Rachna Bhargava, Professor Clinical Psychology, AIIMS Delhi. This talk was part of a webinar organized by the Department of Justice.
2: કાયદા અને ન્યાય મંત્રાલયના ન્યાય વિભાગનો વિશેષ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ વિવિધ ભારતીના વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
3: કાર્યક્રમ ચિત્રલો.
2: વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. કેજીઆઈટી સાવલી ટાઈમ અત્યારે સવારના 8:30 થઈ છે. ધોરણ 12 સાયન્સ પછી એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.

0: વિવિધ ભારતીની વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. વડનેર કર જ્વેલર્સ ટાઈમ. અત્યારે સવારના 8:45 થઈ છે. વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેર કર જ્વેલર્સના જ. વડનેર કર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા. આ ભાગના પ્રાયોજક છે એમ કે ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ પાસે, વડોદરા.
1: તમારું ઘર ઓફિસ કે દુકાનની ખરી સજાવટ એટલે એમ કે ફર્નિચર, જેમનું પોતાનું જ મેન્યુફેક્ચરિંગ હોવાથી હોલસેલ ના ભાવે રિટેલ માં જ મળે છે બેસ્ટ ફર્નિચર.
2: 35 વર્ષના અતૂટ વિશ્વાસ સાથે 5 માળનો 12,000 સ્ક્વેર ફીટ માં ફેલાયેલો ભવ્ય શોરૂમ એમ કે ફર્નિચર, જ્યાં બજાજ ફાઇનાન્સ અને કેપિટલ ફર્સ્ટ દ્વારા ફાઇનાન્સ ફેસિલિટી પણ ઉપલબ્ધ છે. તો આવો એમ કે ફર્નિચર, મણિપુર કોમ્પ્લેક્સ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા. કોલ 9824300651.
3: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવું છે તો ડિપ્લોમા, બીઈ કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
4: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટની ગેરંટી.
3: વિઝિટ અવર વેબસાઇટ KJIT.org ટુડે.

0: આ ભાગના પ્રાયોજક હતા એમ કે ફર્નિચર, પાંચ માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ પાસે, વડોદરા.
1: વિવિધ ભારતીની વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો સારા ગણદેવી કર જ્વેલર્સ ટાઈમ. અત્યારે સવારના 9 વાગ્યા છે. સુકનનું સોનું તો સારા ગણદેવી કરનું જ. સારાનું સોનું, સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગણદેવી કર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડા રોડ, વડોદરા.
0: કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક છે અશોક આદ ગ્રેટ. મહાસેલમાં બ્રાન્ડેડ રેડીમેડ મેન્સવેર અને શૂઝ ખરીદો અકલ્પનીય ડિસ્કાઉન્ટ સાથે.
2: અરે, આટલી ઝડપથી ક્યાં જઈ રહ્યા છો?
3: અશોક આદ ગ્રેટના મહાસેલમાં જાયન્ટ પ્રખ્યાત કંપનીના બ્રાન્ડેડ રેડીમેડ મેન્સવેર તેમજ તેના શૂઝ મળી રહ્યા છે અકલ્પનીય ડિસ્કાઉન્ટ સાથે.
2: અકલ્પનીય ડિસ્કાઉન્ટ સાથે?
4: પણ ડિસ્કાઉન્ટ કેટલું મળશે?
2: અકલ્પનીય ડિસ્કાઉન્ટ.
5: અશોક આદ ગ્રેટ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
6: આ વાર્તા છે એક ગૃહિણી અને એના અંતરમનની. વીજળીનું બિલ, કરિયાણું, સ્કૂલ ફીસ, બધું થઈ ગયું. બની ગયું બજેટ? હા, 5,000 બચી ગયા. તો નવી સાડી લઈએ? ના, ગયા મહિને જ તો લીધી હતી. હજી એક નહીં. પહેલા બજેટ બનાવો, પછી નાની નાની બચતને બેંકમાં જમા કરો અને પૈસાને વધતા જુઓ. આવી મોટી. હવે જા ભાઈ.
7: આરબીઆઈ કહે છે,
6: નાણાકીય સમજદારી સમૃદ્ધ નારી.
8: હર રોજ સુબહ 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી. મજેદાર નહીં, અસરદાર, ભારત કા ગમ એક્સપર્ટ.

0: शौर्य गाथा, कहानियां अदम्य साहस की, कहानियां देश
1: की। कार्यक्रम ना आ भागना प्रायोजक हता अशोक द ग्रेट। महासेल मा ब्रांडेड रेडीमेड मेन्सवेर अने सूज खरीदो अकल्पनीय डिस्काउंट साथे।
2: આ કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક છે પૂજા પ્લસ।
3: પૂજા મોનસૂન સેલમાં ફાયદાનો વરસાદ,
4: મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ।
3: પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા।
5: કહેવાય છે કે વરસાદ યાદો લઈને આવે છે અને લગ્ન નવી યાદો બનાવે છે, અને આ એટલે જ આ બંને સીઝનને ખાસ બનાવે છે પૂજા પ્લસ।
6: અહીં ડિઝાઇનર અને કમ્પ્લીટ વેડિંગ કલેક્શન પર મળશે અપ ટુ 50% ઓફ। વિઝિટ પૂજા પ્લસ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા।

0: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટ્ઝ પર આપી ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
1: કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી.
0: ડિપ્લોમા, બીઈ તથા D2D એન્જિનિયરિંગના અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ, જેમાં મળે છે 100% જોબ પ્લેસમેન્ટની ખાતરી.
1: KJIT સાવલી. અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
0: MK ફર્નિચર, પાંચમાળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા.
2: પૂજા પ્લસ.
3: પૂજા મોન્સૂન સેલમાં ફાયદાનો વરસાદ,
4: મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ.
3: પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.
2: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
1: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
0: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની.
1: યે હૈ આર્ક બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.

0: इसी गीत के साथ आज का चित्रलोक कार्यक्रम संपन्न होता है। दीजिए सुदक्षिणा को इजाजत।
1: કહેવાય છે કે વરસાદ યાદો લઈને આવે છે અને લગ્ન નવી યાદો બનાવે છે અને આ એટલે જ આ બંને સીઝનને ખાસ બનાવે છે પૂજા પ્લસ
2: અને ડિઝાઇનર અને કમ્પ્લીટ વેડિંગ કલેક્શન પર મળશે અપ ટુ 50% ઓફ વિઝિટ પૂજા પ્લસ નવરંગ સિનેમા રોડ રાવપુરા વડોદરા
3: આ કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક હતા પૂજા પ્લસ
4: પૂજા મોનસૂન સેલમાં ફાયદાનો વરસાદ
5: મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ
4: पूजा प्लस

વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ ટાઈમ. અત્યારે સવારના 10 વાગ્યા છે. શુભ અવસરોમાં સોનાની ખરીદી માટે વિશ્વાસપાત્ર નામ ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ, જેતલપુર બ્રિજ પાસે અલકાપુરી વડોદરા.

0: रुद्राक्ष इंद्र प्रस्तुति कार्यक्रम वाद एक फिल्म ने प्रस्तुतकर्ता समीर पंचोली।
1: આ કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક છે વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા।
2: વડોદરાનું આભૂષણ એટલે વડનેરકર જ્વેલર્સ। વડોદરામાં સૌભાગ્યના દાગીના એટલે વડનેરકર જ્વેલર્સ। શુદ્ધતા અને પારદર્શિતા એટલે વડનેરકર જ્વેલર્સ। વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા। દોસ્તો નમસ્કાર, હું આપનો દોસ્ત સમીર પંચોલી લઈને આવ્યો છું આપનો મનપસંદ કાર્યક્રમ વાત એક ફિલ્મની।

વાત એક ફિલ્મની. દોસ્તો, જીવનની ત્રણ સૌથી પાયાની જરૂરિયાતો કઈ? એક સામાન્ય માણસ સવારથી સાંજ સુધી શેના માટે પરસેવો પાડે છે? જવાબ બહુ સરળ છે, રોટી, કપડાં અને મકાન. વર્ષ 1974માં મહાનાયક મનોજકુમારે આ જ સળગતા વિષય ઉપર એક એવી માસ્ટરપીસ ફિલ્મ બનાવી જેણે દેશના સામાન્ય માણસનો અવાજ રજૂ કર્યો હતો. હા, હું વાત કરી રહ્યો છું સદાબહાર ક્લાસિક ફિલ્મ રોટી, કપડાં ઓર મકાનની. આ એ ફિલ્મ છે જેણે બોક્સ ઓફિસના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા અને તેનું સંગીત આજે પણ આપણા કાનમાં ગુંજે છે. તો ચાલો આજે આપણા ખાસ કાર્યક્રમમાં આપને આ સુપરહિટ ફિલ્મી પડદા પાછળની અજાણી વાતો, તેના યાદગાર ગીતો અને કલાકારોની શાનદાર એક્ટિંગની યાદોને તાજી કરી લઈએ.

દોસ્તો, રોટી, કપડા ઓર મકાન, ફિલ્મની વાર્તા એક સામાન્ય માણસની મૂળભૂત જરૂરિયાતો અને દેશમાં વ્યાપેલી બેરોજગારીની આસપાસ ફરે છે. વાર્તાના કેન્દ્રમાં મનોજકુમાર એટલે કે ભરત નામક શિક્ષિત યુવાન છે, જેના પિતાના અવસાન બાદ તેના આખા પરિવારની જવાબદારી તેના પર આવી પડે છે. ઘરમાં બે નાના ભાઈઓ અમિતાભ બચ્ચન એટલે કે વિજય અને દીપક તથા એક બહેન હોવા છતાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યા પછી પણ

ભરતને ક્યાંય નોકરી મળતી નથી. તેની આર્થિક લાચારી અને ગરીબીથી કંટાળીને તેની પ્રેમિકા શીતલ એટલે કે ઝીનત અમાન તેને છોડી દે છે અને સુખી ભવિષ્ય માટે એક ધનવાન ઉદ્યોગપતિ મોહનબાબુ એટલે કે શશી કપૂર સાથે લગ્ન કરી લે છે. બીજી તરફ આર્થિક તંગીના કારણે તેનો ભાઈ વિજય પણ ઘર છોડીને ચાલ્યો જાય છે. બહેનના લગ્ન માટે પૈસાની તીવ્ર જરૂરિયાત અને ચારેય તરફથી મળેલી નિરાશાના કારણે પ્રામાણિક ભરત આખરે લાચાર બનીને ગુનાખોરીનો રસ્તો અપનાવે છે અને ડાયનામાઇટ નામના એક ભ્રષ્ટ વેપારીની ગેંગમાં જોડાઈ જાય છે. જો કે વાર્તાના અંતમાં તેને પોતાની ભૂલનો અહેસાસ થાય છે કે ગમે તેવી ગરીબીમાં પણ ખોટો રસ્તો ક્યારેય સાચો હોઈ શકે નહીં. અંતે તે કાયદાની મદદથી તમામ ભ્રષ્ટ તત્વોનો નાશ કરે છે અને પોતાના વિખેરાયેલા પરિવારને ફરી એકઠો કરે છે.

0: આપ સાંભળી રહ્યા છો કેજીઆઈટી સાવલી ટાઈમ. અત્યારે સવારના 10:15 થઈ છે. ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ કેજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: વડોદરાનું આભૂષણ એટલે વડનેરકર જ્વેલર્સ. વડોદરામાં સૌભાગ્યના દાગીના એટલે વડનેરકર જ્વેલર્સ. શુદ્ધતા અને પારદર્શિતા એટલે વડનેરકર જ્વેલર્સ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.
2: આ કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક હતા વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.
3: સેહત આપકી, સુરક્ષા હમારી. અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની, ક્યુંકિ એક મચ્છર ઇન્સાન કો સોને નહીં દેતા હૈ. નઈ ટેકનોલોજી કી મચ્છર જાલી કે લિયે સંપર્ક કરે 45 વર્ષ સે આપકી સેવા મેં ઉપસ્થિત આર કે બ્લાઇન્ડ્સ, દાંડિયા બજાર, 9825027525. સેહત આપકી, સુરક્ષા હમારી, યે હૈ આર કે બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
4: દોસ્તો, રોટી કપડા ઓર મકાન ફિલ્મી સ્ટારકાસ્ટ ખૂબ જ મજબૂત અને પ્રભાવશાળી છે. આ ફિલ્મમાં મુખ્ય પાત્ર ભરતની ભૂમિકા ખુદ મનોજ કુમારે ભજવી છે, જ્યારે તેમના પિતાના રોલમાં કૃષ્ણ ધવન અને માતાની ભૂમિકામાં કામિની કૌશલ જોવા મળ્યા છે. ભરતના બે નાના ભાઈઓ વિજય અને દીપક તરીકે અનુક્રમે બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન અને ધીરજ કુમારે શાનદાર અભિનય કર્યો છે. ફિલ્મમાં ધનવાન ઉદ્યોગપતિ મોહનબાબુના પાત્રમાં શશી કપૂર અને તેમની માતા તરીકે સુલોચના નજરે પડે છે. ભરતની પ્રેમિકા શીતલની ભૂમિકા જીનત અમાની અને મુશ્કેલ સમયમાં તેનો સાથ આપતી તુલસીની ભૂમિકા મોસમી ચેટર્જી યાદગાર રીતે ભજવી છે. આ સિવાય ફિલ્મમાં હરનામ સિંહ તરીકે પ્રેમનાથ, પૂનમ તરીકે અરુણા ઈરાની, નિકી રામ તરીકે મદનપુરી, ચંપા તરીકે મીના ટી અને હમીદ મિયા તરીકે રઝા મોરા જેવા સક્ષમ કલાકારો મહત્વના રોલમાં છે. આ વાર્તાને આગળ વધારવામાં રાજ મહેરા, મનમોહન, સીએસ દુબે, દર્શનલાલ અને રામચંદ્રની ભૂમિકામાં બ્રહ્મ ભારદ્વાજે પણ પોતાનું મહત્વનું યોગદાન આપ્યું છે. દોસ્તો, ફિલ્મ રોટી કપડા ઓર મકાનના શૂટિંગ દરમિયાન સેટ પર ઘણા એવા મહત્વના અને પડકારજનક કિસ્સાઓ બન્યા હતા, જે આજે પણ બોલીવુડના ઇતિહાસમાં યાદ કરવામાં આવે છે. આ ફિલ્મનું શૂટિંગ મુંબઈના અલગ અલગ જાણીતા સ્ટુડિયો જેવા કે ચાંદીવલી, ફિલ્મિસ્તાન અને રાજકમલ સ્ટુડિયોમાં થયું હતું. શૂટિંગ દરમિયાન સૌથી મોટો પડકાર અભિનેત્રી મોસમી ચેટર્જી સાથે જોડાયો હતો. ફિલ્મમાં જ્યારે લોટની મિલવાળો પ્રખ્યાત આક્રોશજનક સીન શૂટ કરવાનો હતો, ત્યારે મોસમીજી ગર્ભવતી હતા. આ દ્રશ્ય દરમિયાન તેમના આખા શરીર, વાળ અને મોંમાં લોટ ભરાઈ ગયો હતો, જેના કારણે તેમની તબિયત બગડી હતી અને આખી રાત તેમને ઉલટીઓ થઈ હતી. છતાં પણ તેમણે પ્રોફેશનલિઝમ બતાવીને શૂટિંગ પૂરું કર્યું હતું. આ જ કારણે તેમના પર શૂટ થનારું પ્રખ્યાત ગીત હાય હાય યે મજબૂરી છેલ્લી ઘડીએ ઝીનત અમાન ઉપર શિફ્ટ કરવું પડ્યું હતું. કારણ કે તે વરસાદી ગીત હોવાથી ગર્ભવતી મોસમીજી માટે ભીના થવું સ્વાસ્થ્ય માટે હાનિકારક હતું. બીજા એક કિસ્સામાં ક્લાઇમેક્સનો સીન છે, જ્યાં ક્લાઇમેક્સના શૂટિંગ વખતે વિલન બનેલા અભિનેતા પ્રેમનાથ ખરેખર ખૂબ જ ગુસ્સામાં આવી ગયા હતા અને શૂટિંગ દરમિયાન તેમણે મનોજ કુમારને એટલી જોરથી પકડી રાખ્યા કે મનોજ કુમારનો શ્વાસ રૂંધાવા લાગ્યો હતો. પરંતુ સીન વાસ્તવિક લાગે તે માટે ડિરેક્ટર મનોજ કુમારે કેમેરો બંધ ન કરાવ્યો. આ ઉપરાંત અમિતાભ બચ્ચન તે સમયે ઉભરતા કલાકાર હતા અને તેમના શૂટિંગ શેડ્યુલ ખૂબ જ વ્યસ્ત હતા. ઘણી વખત તેઓ મોડા પડતા તો મનોજ કુમાર સેટ પર તેમની રાહ જોતા, પણ બચ્ચન બાબુની શાનદાર એક્ટિંગ જોઈને મનોજ કુમાર બધું જ ભૂલી જતા. અજય દેવગનના પિતા સ્ટન્ટ ડાયરેક્ટર વીરુ દેવગન માટે પણ આ પહેલી ફિલ્મ હતી, જે તેમને એક્શન સીન્સને વાસ્તવિક લુક આપવા માટે કલાકારો પાસે કલાકો સુધી રીટેક કરાવ્યા હતા, જેના કારણે સેટ ઉપર ભારે કટોકટી અને રોમાંચનો માહોલ રહેતો હતો.

0: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वीको वज्रदंती, मजेदार नहीं असरदार, भारत का गम एक्सपर्ट।
1: पूजा प्लस पूजा मॉनसून सेलमा आवर्षी फायदा नो वरसाद मेंस गारमेंट पर 50% सुधी डिस्काउंट। पूजा प्लस रावपुरा वडोदरा।
2: आ वार्ता छे एक नर्स अने एना अंतरमननी। આવી ગઈ સેલરી, હવે નવી બુટ્ટી, ના પહેલા બચત પહેલા બુટ્ટી। સાંભળો, દર મહિને થોડું બચાવો, થોડું રોકાણ કરો અને થોડું એમરજન્સી માટે પણ બચાવો, જેથી રહો ચિંતા મુક્ત।
3: પણ બુટ્ટી નું શું
2: જાય છે કે મારું ઇન્જેક્શન?
4: આરબીઆઈ કહે છે,
2: નાણાકીય સમજદારી સમૃદ્ધ નારી।
5: દોસ્તો, ફિલ્મ રોટી કપડા ઓર મકાન નું સંગીત ભારતીય સિનેમાના ઇતિહાસમાં સદાબહાર ગણાય છે। આ આખા આલ્બમની સફળતા અને સંગીતની સફર પાછળ અદભુત કલાકારોની મહેનત છુપાયેલી છે। આ ફિલ્મનું હૃદયસ્પર્શીને જોરદાર સંગીત પ્રખ્યાત જોડી લક્ષ્મીકાંત પ્યારેલાલ દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું। તેમના સંગીત નિર્દેશને ફિલ્મના ગંભીર અને સામાજિક પ્લોટને ખૂબ જ મજબૂત ટેકો આપ્યો હતો। ફિલ્મના ગીતો બે દિગ્ગજ ગીતકારો લખ્યા હતા। સંતોષ આનંદે ભાવનાત્મક અને દેશભક્તિના ગીતો લખ્યા હતા, જ્યારે વર્મા મલિકે સામાજિક કટાક્ષ અને મનોરંજક ગીતો આપ્યા હતા। મૈના ભૂલુંગા, લતા મંગેશકર અને મુકેશ નવસારમાં ગવાયેલું આ ગીત ફિલ્મના સૌથી લોકપ્રિય ગીતોમાંનું એક છે। આ એક રોમેન્ટિક અને ઇમોશનલ ટ્રેક છે, જેના બંને વર્ઝન હેપી અને સેડ લોકોના દિલને સ્પર્શી ગયા હતા। હાય હાય રે મજબૂરી, લતા મંગેશકર દ્વારા ગવાયેલું આ ગીત વર્મા મલિકે લખ્યું છે। આ ગીત ઝીનત અમાન ઉપર ફિલ્મવામાં આવ્યું છે। તે એક સુપરહિટ વરસાદી ગીત સાબિત થયું, જે આજે પણ એટલું જ લોકપ્રિય છે। મહેંગાઈ માર ગઈ, મહેન્દ્ર કપૂર, લતા મંગેશકર, મુકેશ અને નરેન્દ્ર ચંચલના સ્વરમાં ગવાયેલ આ ગીત તત્કાલીન મોંઘવારી અને સામાન્ય માણસની લાચારી પર કટાક્ષ કરતું હતું। તે સમયે જનતાનો અવાજ બની ગયું હતું। ઓર નહીં, બસ ઓર નહીં, મહેન્દ્ર કપૂર દ્વારા ગવાયેલ આ ગીતમાં દેશની વ્યવસ્થા પ્રત્યેનો આક્રોશ અને દર્દ સંતોષ આનંદે સુંદર શબ્દોમાં પરોવ્યો છે, જેના માટે મહેન્દ્ર કપૂરને બેસ્ટ પ્લેબેક સિંગરનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો। દોસ્તો, આ ફિલ્મ બોક્સ ઓફિસ ઉપર સુપરહિટ રહી હતી અને તે અમિતાભ બચ્ચનના કરિયરની પ્રથમ ઓલ ટાઈમ બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઈ હતી। જ્યારે આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે અમિતાભ બચ્ચન બહુ મોટા સ્ટાર નહોતા, તેથી પોસ્ટર પર તેમનો ફોટો અન્ય કલાકારો કરતાં નાનો હતો। પરંતુ 10 વર્ષ પછી જ્યારે આ ફિલ્મ ફરીથી રિલીઝ થઈ ત્યારે તેમના વધેલા ક્રેઝને કારણે પોસ્ટર પર તેમનો ફોટો સૌથી મોટો રાખવામાં આવ્યો હતો। દોસ્તો, ફિલ્મનો એક પ્રખ્યાત સીન છે જ્યાં મનોજકુમાર ગુસ્સામાં આવીને પોતાની કોલેજની ડિગ્રી સળગાવી દે છે। શું આપ જાણો છો, આ સીન વર્ષ 1972 એક અખબારના અહેવાલથી પ્રેરિત હતો, જેમાં એક બેરોજગાર યુવાને ડિગ્રી મળતા જ વાઇસ ચાન્સેલરની સામે જ તેને ફાડી નાખી હતી। ફિલ્મમાં શીતલના રોલ માટે મનોજકુમારની પહેલી પસંદ શર્મિલા ટાગોર હતા, પરંતુ શર્મિલાજી ગરીબ યુવતી તુલસીનો રોલ કરવા માંગતા હતા। મનોજકુમારે પોતાના વિઝન સાથે સમજૂતી ન કરી અને છેવટે એ રોલ જીનત અમાનને મળ્યો। દોસ્તો, ફિલ્મમાં એક લોટની મિલમાં મોસમી ચેટર્જી સાથે બળાત્કારનો સીન શૂટ કરવામાં આવ્યો હતો। તે સમયે તેઓ ગર્ભવતી હોવા છતાં તેમના મુશ્કેલ સીન પોતે જ કર્યો હતો। આ સીન દરમિયાન તેમના વાળ અને મોંમાં ઘણો બધો લોટ ભરાઈ ગયો હતો, જેના કારણે તેમને આખી રાત ઉલટીઓ થઈ હતી। દોસ્તો, આપને ખબર છે આ ફિલ્મનું નામ કઈ રીતે પડ્યું? 1960ના દાયકાના અંતમાં પૂર્વ વડાપ્રધાન દ્વારા સામાન્ય ચૂંટણીઓ પહેલા આપવામાં આવેલા પ્રખ્યાત રાજકીય નારા પરથી આ ફિલ્મનું ટાઇટલ પ્રેરિત હતું।

0: મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
1: હર ઘર સૂર્યઘર. સારાગણ દેવીકર જ્વેલર્સ. સુકનનું સોનું તો સારાગણ દેવીકરનું જ. સારાનું સોનું, સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારાગણ દેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘુડિયા રોડ, વડોદરા.
2: 14 અગસ્ત 1947, ભારત કે ઇતિહાસ કા વો રક્ત રંજિત દિન, જબ દેશ કા વિભાજન હુઆ ઔર લાખોં લોગોં ને ઇસ બંટવારે કી ત્રાસદી સે. વિભાજન કે કારણ લોગોં કો અપના ઘર, પરિવાર, જમીન ઔર સંપત્તિ ભી છોડની પડી. અસહનીય પીડા સે જૂજતે ઇન મજબૂર ઔર વિસ્થાપિત લોગોં કો નિર્મમ હિંસા કા સામના કરના પડા. વર્ષ 2021 મે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી ને વિભાજન કી અસહનીય પીડા ઔર દુઃખ સે ગુજરે લોગોં કો યાદ કરને ઔર ઉન્હે શ્રદ્ધાંજલિ અર્પિત કરને હેતુ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ કી ઘોષણા કરી. આઈએ 14 અગસ્ત 2026 કો બંટવારે ઔર ઉસ સમય હુઈ ક્રૂર હિંસા

0: शिकार हुए लोगों को अपनी श्रद्धांजलि अर्पित कर अपने आसपास होने वाले साइलेंट मार्च में भागीदारी करते हुए उनकी याद में एक मिनट का मौन धारण करें।
1: આ ફિલ્મમાં વિજય એટલે કે અમિતાભ બચ્ચનનો એક સીન છે જ્યાં તે બળતા સેટ પરથી પસાર થાય છે. શૂટિંગ દરમિયાન આગના ટુકડા તેમના પર પડવા લાગ્યા.

શૂટિંગ દરમિયાન આગના ટુકડા તેમના પર પડવા લાગ્યા અને સેટ પર ખરેખર અફરાતફરી મચી ગઈ. પરંતુ બિગ બીએ ગભરાયા વગર આખો સીન પૂરો કર્યો, જેનાથી મનોજકુમાર તેમના ફેન બની ગયા હતા. જ્યારે ફિલ્મમાં ધનવાન ઉદ્યોગપતિ બનેલા શશી કપૂર તે સમયે પણ મોટા સ્ટાર હતા. સેટ પર જ્યારે પણ કોઈ ટેકનિશિયન કે નાના કલાકારની તકલીફ પડતી ત્યારે શશી કપૂર તેની મદદ માટે આગળ આવતા. શૂટિંગના પેકઅપ પછી તેઓ ઘણીવાર આખી ક્રૂ માટે ખાસ જમવાની વ્યવસ્થા પોતાના ખર્ચે કરતા હતા. દોસ્તો, 18 ઓક્ટોબર 1974 રોજ જ્યારે આ ફિલ્મ થિયેટરોમાં રિલીઝ થઈ ત્યારે એડવાન્સ બુકિંગ માટે કિલોમીટરો લાંબી લાઇન લાગતી હતી. દિલ્હી અને મુંબઈના કેટલાક પ્રખ્યાત થિયેટરોની બહાર ભીડને કાબુમાં લેવા માટે પોલીસને લાઠીચાર્જ પણ કરવો પડતો હતો. દોસ્તો, બ્લેકમાં ટિકિટના ભાવના પણ રેકોર્ડ થયા હતા. તે સમયે આ ફિલ્મનો ક્રેઝ એટલો બધો હતો કે ₹3 થિયેટર ટિકિટ બ્લેક માર્કેટમાં ₹50 લઈને 100 સુધી વેચાઈ રહી હતી, જે તે જમાના પ્રમાણે ખૂબ જ મોટી રકમ ગણાતી હતી. ફિલ્મમાં દેશની ગરીબી, બેરોજગારી અને ભ્રષ્ટાચારને ખૂબ જ આક્રમક રીતે બતાવવામાં આવ્યો હતો. આ કારણે રિલીઝ પહેલા સેન્સર બોર્ડે કેટલાક સીન્સ અને ડાયલોગ્સ પર વાંધો ઉઠાવ્યો હતો. પરંતુ મનોજકુમારે મજબૂત દલીલો કરીને પોતાની ફિલ્મને કોઈપણ મોટા કટ વગર રિલીઝ કરાવી હતી. વર્ષ 1974માં રિલીઝ થયેલી આ ફિલ્મ તે સમયની સૌથી મોટી બ્લોકબસ્ટર હિટ સાબિત થઈ હતી. આ ફિલ્મે તે જમાનામાં ભારતીય બોક્સ ઓફિસ ઉપર આશરે 5.25 કરોડ નેટ કલેક્શન અને આશરે 10.50 કરોડનું ગ્રોસ કલેક્શન કર્યું હતું. જો આ કમાણીને આજના ફુગાવા અને કરન્સી રેટ સાથે સરખાવવામાં આવે તો તેનું મૂલ્ય આશરે 157 કરોડથી વધુ થાય છે. આ ફિલ્મ તે વર્ષે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોની યાદીમાં પ્રથમ સ્થાને રહી હતી. આ ફિલ્મે મુંબઈ અને દિલ્હીના કેટલાય થિયેટરોમાં સતત 25 થી વધુ અઠવાડિયા સુધી ચાલીને સિલ્વર જ્યુબિલી અને કેટલાક કેન્દ્રોમાં ગોલ્ડન જ્યુબિલી એટલે કે 50 અઠવાડિયા ઉજવવાનો ઐતિહાસિક રેકોર્ડ પણ બનાવ્યો હતો. દોસ્તો, ફિલ્મ રોટી કપડાઓ ઔર મકાનની 22માં ફિલ્મફેર એવોર્ડ્સમાં ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો અને તે અસંખ્ય કેટેગરીમાં નામાંકિત થઈ હતી. આ એવોર્ડ્સમાં ફિલ્મે મુખ્ય 3 એવોર્ડ જીત્યા હતા, જેમાં મનોજકુમારે શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ જીત્યો હતો, જ્યારે સંતોષ આનંદે સુપરહિટ ગીત મેના બુલુંગા માટે શ્રેષ્ઠ ગીતકારનો અને મહેન્દ્ર કપૂરે ભાવુક ગીત ઓર નહીં બસ ઓર નહીં માટે શ્રેષ્ઠ પુરૂષ પ્લેબેક સિંગરનો એવોર્ડ પોતાના નામે કર્યો હતો. આ મોટી જીત ઉપરાંત ફિલ્મ અન્ય ઘણી મહત્વની શ્રેણીઓમાં નામાંકિત થઈ હતી, જેમાં શ્રેષ્ઠ ફિલ્મ માટે મનોજકુમાર, શ્રેષ્ઠ અભિનેતા તરીકે પણ મનોજકુમાર, શ્રેષ્ઠ સહાયક અભિનેતા તરીકે પ્રેમનાથ, શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી તરીકે મૌસમી ચેટર્જી નામાંકિત થયા હતા. તો સંગીત વિભાગમાં પણ આ ફિલ્મે ધૂમ મચાવી હતી, જેમાં લક્ષ્મીકાંત પ્યારેલાલને શ્રેષ્ઠ સંગીત નિર્દેશક તરીકે, સંતોષ આનંદે ફરી એકવાર ગીત ઓર નહીં બસ ઓર નહીં માટે શ્રેષ્ઠ ગીતકાર તરીકે, ગાયક મુકેશને સદાબહાર ગીત મેના બુલુંગા માટે શ્રેષ્ઠ પ્લેબેક સિંગર તરીકે અને મનોજકુમારને શ્રેષ્ઠ વાર્તા માટે પણ નોમિનેશન મળ્યું હતું.

0: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવું છે તો ડિપ્લોમા બીઈ કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે. KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટની ગેરંટી.
0: વિઝિટ અવર વેબસાઇટ KJIT.org today.

દોસ્તો, ફિલ્મ રોટી કપડા ઓર મકાન એ માત્ર ભારતમાં નહીં પરંતુ વિદેશોમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તે જમાનામાં હિન્દી ફિલ્મ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે મર્યાદિત બજારો હોવા છતાં આ ફિલ્મે વિદેશી દર્શકોના દિલ જીતવામાં મોટી સફળતા મેળવી હતી. અન્ય દેશોમાં ફિલ્મનું પ્રદર્શન જોઈએ તો સોવિયત યુનિયનમાં પ્રચંડ સફળતા મળી હતી. 1970ના દાયકામાં તત્કાલીન સોવિયત યુનિયન એટલે કે રશિયામાં રાજ કપૂર અને મનોજકુમારની ફિલ્મોનો ભારે ક્રેઝ હતો. રોટી કપડા ઓર મકાન જ્યારે ત્યાં રશિયન ભાષામાં ડબ કરીને રિલીઝ કરવામાં આવી ત્યારે તેને જોવા માટે થિયેટરોમાં ભારે ભીડ ઉમટી પડી હતી. રશિયન જનતાને આ ફિલ્મની સામાજિક વાર્તા અને ગરીબીનો સંઘર્ષ ખૂબ જ ગમ્યો હતો, જેના કારણે તે ત્યાં એક મોટી હિટ સાબિત થઈ હતી. અન્ય દેશોની વાત કરીએ તો બ્રિટન, અમેરિકા અને કેનેડા જેવા દેશોમાં વસતા બિન નિવાસી ભારતીયો વચ્ચે આ ફિલ્મ ખૂબ જ લોકપ્રિય થઈ હતી. ખાસ કરીને યુનાઇટેડ કિંગડમના સિનેમાઘરોમાં પ્રવાસી ભારતીયોના કારણે ફિલ્મે લાંબા સમય સુધી હાઉસફુલના બોર્ડ મેળવ્યા હતા. દક્ષિણ એશિયા અને મધ્યપૂર્વની વાત કરીએ તો દુબઈ અને મધ્યપૂર્વના અન્ય દેશો તેમજ આફ્રિકાના કેટલાક ભાગો જ્યાં ભારતીય સમુદાય મોટા પ્રમાણમાં છે ત્યાં પણ ફિલ્મના ગીતોના ડાયલોગ્સનો ભારે ક્રેઝ જોવા મળ્યો હતો. લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ જ પ્રશંસા પામ્યું હતું. આ ફિલ્મને વૈશ્વિક સ્તરે પહોંચાડવા માટે સ્પાર્ક વર્લ્ડવાઇડ જેવી આંતરરાષ્ટ્રીય વિતરણ કંપનીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી. ફિલ્મ રોટી કપડા ઓર મકાનની વૈશ્વિક સફળતા અને લોકપ્રિયતાના કારણે દક્ષિણ ભારતીય સિનેમામાં તેની સત્તાવાર રીમેક બનાવવામાં આવી હતી. વર્ષ 1986માં આ ફિલ્મની તેલુગુ રીમેક જીવના પોરાટમ નામથી બનાવવામાં આવી હતી. આ રીમેકમાં હિન્દી ફિલ્મમાં મનોજકુમારે ભજવેલું મુખ્ય પાત્ર તેલુગુના દિગ્ગજ અભિનેતા શોભન બાબુએ ભજવ્યું હતું, જ્યારે હિન્દીમાં અમિતાભ બચ્ચને ભજવેલી નાનાભાઈની વિજયની દમદાર ભૂમિકા આ તેલુગુ વર્ઝનમાં સાઉથના સુપરસ્ટાર રજનીકાંત દ્વારા ભજવવામાં આવી હતી. આ ફિલ્મમાં વિજયા શાંતિ, રાધિકા અને ઉર્વશી જેવી લોકપ્રિય અભિનેત્રીઓ પણ મુખ્ય રોલમાં હતી. મૂળ હિન્દી ફિલ્મની જેમ જ આ તેલુગુ રીમેક પણ સાઉથના બોક્સ ઓફિસ ઉપર ભારે સફળ રહી હતી અને બેરોજગારી તેમજ સામાજિક કટોકટીનો મુદ્દો ત્યાંના દર્શકોને પણ ખૂબ જ ગમી ગયો હતો. તો વર્ષ 1970 અને 80ના દાયકામાં ફિલ્મે ભારત અને સોવિયત યુનિયન વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોને મજબૂત કરવામાં મોટો ભાગ ભજવ્યો હતો. સોવિયત યુનિયનના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા આ ફિલ્મને વિદેશી પ્રતિનિધિ મંડળો અને રાજદ્વારીઓ માટે ખાસ સ્ક્રીનિંગ તરીકે બતાવવામાં આવી હતી, જેથી તેઓ ભારતીય સમાજની વાસ્તવિક પરિસ્થિતિ અને સામાન્ય માણસના સંઘર્ષને વૈશ્વિક સ્તરે સમજી શકે. મનોજકુમારની દેશભક્તિ અને સામાજિક વિઝનની વિદેશી રાજનેતાઓએ પણ ખૂબ પ્રશંસા કરી હતી, જે કોઈપણ ભારતીય વ્યાવસાયિક ફિલ્મ માટે ખૂબ જ મોટું સન્માન ગણાય છે.

દોસ્તો, સમયના વહેણ સાથે સિનેમા બદલાયું છે, પણ 1974માં આવેલી રોટી કપડા ઓર મકાન આજે આટલા વર્ષો પછી પણ દરેક સિનેમા પ્રેમીએ જોવી જોઈએ, કારણ કે આ માત્ર એક મનોરંજક ફિલ્મ નથી, પરંતુ સામાન્ય માણસના સંઘર્ષ, બેરોજગારી અને નૈતિકતાની લડાઈને દર્શાવતો એક જીવંત દસ્તાવેજ છે, જે આજે પણ એટલો જ પ્રસ્તુત છે. મનોજ કુમારનું દીર્ઘદ્રષ્ટિવાળું ડાયરેક્શન, અમિતાભ બચ્ચન અને શશી કપૂરની જોરદાર એક્ટિંગ અને લક્ષ્મીકાંત પ્યારેલાલનું સદાબહાર સંગીત આજે પણ આપણને એ જ અહેસાસ કરાવે છે કે જીવનના મૂલ્યો ક્યારેય બદલાતા નથી. દોસ્તો, આ ફિલ્મ આપણને શીખવે છે કે ગમે તેટલી મુશ્કેલી આવે પણ ખોટા રસ્તે જઈને મેળવેલું સુખ ક્યારેય ટકતું નથી. આ જ કારણે આ સિનેમેટિક માસ્ટરપીસ દરેક પેઢીએ એકવાર ચોક્કસ જોવી જોઈએ. તો આ સુંદર સંદેશ સાથે હવે સમય થઈ ગયો છે આપ સૌની રજા લેવાનો. તો આપના દોસ્ત સમીર પંચોલીને રજા આપશો. આવતા સપ્તાહે આ જ દિવસે આ જ સમયે ફરી મળીશું એક નવી ફિલ્મની અવનવી વાતો સાથે અને માણીશું એના સરસ મજાના ગીતો આપના મનપસંદ કાર્યક્રમમાં, જેનું નામ છે વાત એક ફિલ્મની.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ વાત એક ફિલ્મની. પ્રસ્તુતકર્તા હતા સમીર પંચોલી. પ્રસારણ વિવિધ ભારતીના વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. નાઇન્ટી પર ફિલ્મી ગીતોની સફર ફિલ્મ સંગીતમાં. કાર્યક્રમની શરૂઆત કરીએ પ્યાસા ફિલ્મના ગીતથી. મોહમ્મદ રફીનો સ્વર, શાહિદ લુધિયાનવીની ગીત રચના, એસ ટી બર્મનનું સંગીત.

સીઆઈડી ફિલ્મનું ગીત સાંભળીએ, ગીતા દત્ત તથા મોહમ્મદ રફીના સ્વરમાં, મઝરૂની ગીતરચના ઓપી નૈયરનું સંગીત.

केजीआईटी सावली ધોરણ 12 સાયન્સ પછી એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ કેજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.

શ્રોતા મિત્રો, આપે સાંભળ્યું પૈગામ ફિલ્મનું ગીત મોહમ્મદ રફીના સ્વરમાં. હવે સાંભળીએ ટેક્સી ડ્રાઈવર ફિલ્મનું ગીત કિશોર કુમારના સ્વરમાં. શાહી લુધિયાનવીની ગીતરચના, એસ ટી બર્મનનું સંગીત.

શ્રોતા મિત્રો, કાર્યક્રમના અંતમાં સાંભળીએ શારગિદ ફિલ્મનું ગીત મોહમ્મદ રફીના સ્વરમાં, મઝરૂની ગીત રચના લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત.

ફિલ્મ સંગીત અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ વિવિધ ભારતીના વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર.

प्रस्तुत छे कार्यक्रम नगमे हमारी पसंद के। श्रोता मित्रों, आजे छे तारीख 13 ऑगस्ट 2026। આજે આંતરરાષ્ટ્રીય ડાબોળી દિવસ એટલે કે ઇન્ટરનેશનલ લેફ્ટ હેન્ડર્સ ડે તેમજ વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડે છે. તો આજે આપણે આ બંને વિષયો પર વાતચીત કરીશું, સાથે સાથે ફિલ્મી ગીતો

ની મજા પણ માણીશું. તો વાત શરૂ કરતા પહેલા સાંભળીએ કાર્યક્રમનું પ્રથમ ગીત લક્ષ ફિલ્મથી. શાનનો શાનદાર અવાજ, જાવેદ અખ્તરની ગીત રચના, શંકર એહસાન લોયનું સંગીત.

अर्स कदाचाउच विचारता शुके, मैं ऐसा क्यों हूँ, बट जो भी है यही है और सही भी है, बराबर न? श्रोता मित्रों, लेफ्ट हैंडर्स इंटरनेशनल डे ना स्थापक छे डीन आर कैम्पबेल, जेओ द्वारा 1976 मां आंतरराष्ट्रीय डाबोड़ी दिवस नी उजवणी करवामां आवी। त्यारथी दर वर्षे आ दिवस नी उजवणी शुरुआत करवामां आवी। महत्वनुं छे के लेफ्ट हैंडर्स क्लबे 13 ઓગસ્ટ 1992 ના રોજ તેમના સંગઠનના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય લેફ્ટ હેન્ડર્સ દિવસ શરૂ કર્યો। તમને ખબર છે આ દિવસ લેફ્ટ હેન્ડર્સ હાથ માટે તબીબી શબ્દ છે સિનિસ્ટ્રાલિટી, જે પ્રભાવશાળી ડાબો હાથ હોવાની શક્તિની ઉજવણી માટે અલગ રાખવામાં આવ્યો છે। વધુ વાતો આ વિષય પર સાંભળે ગીત ફિલ્મ ઉડતા પંજાબથી। શાહિદ માલિયાનો સ્વર, ગીતકાર શિવકુમાર બાટવલી, અમિત ત્રિવેદીનું સંગીત।

केजेआईटी सावली ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.

શ્રોતા મિત્રો, દર વર્ષે 13 ઓગસ્ટના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ અંગદાન દિવસ એટલે કે વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડેની પણ ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની ઉજવણી પાછળનો મુખ્ય હેતુ અંગદાનના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો છે અને તે અંગે ફેલાયેલી ગેરસમજો તથા ભ્રમણાઓને દૂર કરવાનો છે. આ વિષય પર વધુ વાતચીત કરીશું. સાંભળીએ હમણાં ગીત નો વન કિલ જેસિકા ફિલ્મથી. તોશી રૈના, શ્રી મૈયર તથા અદિતિ સિંઘ શર્માનો સ્વર, અમિતાભ ભટ્ટાચાર્યની ગીત રચના, અમિત ત્રિવેદીનું સંગીત.

એ હટ, જો કોઈ ડાબોડીને કહી શકે કે ડાબોડી, તો ચોક્કસ થી કહેશે એ હટ. જોક્સ. શ્રોતા મિત્રો, વિશ્વમાં મોટા ભાગના લોકો જમણા હાથથી લખે છે, ખાય છે કે અન્ય કામ પણ કરે છે. જો કે ઘણા લોકો વિચારે છે કે શું ડાબા હાથથી કામ કરવું કોઈ ખામી છે? બિલકુલ નહીં. ડાબોડી હોવું માનવ વૈવિધ્યનો એક સામાન્ય ભાગ છે. આ દિવસનો મુખ્ય હેતુ ડાબોડી લોકોની વિશિષ્ટતાની ઉજવણી કરવાની સાથે તેમને રોજિંદા જીવનમાં પડતી મુશ્કેલીઓ અંગે સમાજમાં જાગૃતિ લાવવાનું પણ છે. વધુ વાતો એક ગીત પછી સાંભળીએ. કાઇટ્સ ફિલ્મનું ગીત કે ના સ્વરમાં નાશીર ફરાઝની ગીત રચના, રાજેશ રોશનનું સંગીત.

0: સારા ગણદેવીકર જ્વેલર્સ, સુકનનું સોનું તો સારા ગણદેવીકરનું જ, સારાનું સોનું સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગણદેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા.
1: સેહત આપકી, સુરક્ષા હમારી. અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની, ક્યુંકી એક મચ્છર ઇન્સાન કો સોને નહીં દેતા હૈ. નઈ ટેકનોલોજી કી મચ્છર જાલી કે લિયે સંપર્ક કરે 45 વર્ષ સે આપકી સેવા મે ઉપસ્થિત આર કે બ્લાઇન્ડ્સ, દાંડિયા બજાર, 9825027525. સેહત આપકી, સુરક્ષા હમારી, યે હૈ આર કે બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
0: શ્રોતા મિત્રો, સામાન્ય રીતે જે વસ્તુઓ આપણે વાપરીએ છીએ, જેમ કે કાતર, સ્કૂલની ડેસ્ક, કેટલાક રાઇટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, કમ્પ્યુટર માઉસ અથવા રસોડાના અમુક સાધનો, જે જમણા હાથના લોકોની અનુકૂળતા પ્રમાણે બનાવવામાં આવ્યા છે. વિચારો, કાતર જેવી વસ્તુનો ડાબોળી વ્યક્તિ કેવી રીતે ઉપયોગ કરતો હશે? આપણે એટલે જે જમણો હાથ વાપરે છે તે જો ડાબા હાથે કાર્ય કરવા જાય તો એ ફાવે જ નહીં, કામમાં ચોકસાઈ આવે જ નહીં. હા, તો માત્ર એક ઉદાહરણ છે. તો આ રીતની જ પડતી તકલીફોને ઉજાગર કરવા હેતુ આ દિવસ ઉજવવામાં આવે છે. ચલો હવે સાંભળી વધુ એક ફિલ્મ ગીત. ફિલ્મ છે 3 ઇડિયટ્સ, સુરજ જગન અને શર્મન જોશીનો સ્વર, સ્વાનંદ કિરકિરેની ગીત રચના, શાંતનુ મોત્રાનું સંગીત.

વડનેરકર જ્વેલર્સ વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા. શ્રોતા મિત્રો, અંગદાન એ માનવતાનું સૌથી મોટું ઉદાહરણ છે. જે એક મૃત વ્યક્તિ કે સ્વસ્થ વ્યક્તિ, જીવિત વ્યક્તિ પોતાના અંગો દાન કરીને કંઈક ગંભીર બીમારીથી પીડિત અજાણ્યા વ્યક્તિને નવું જીવન આપી શકે છે. કિડની, લીવર, હૃદય, ફેફસા અને આંખો જેવા મહત્વપૂર્ણ અંગો જરૂરિયાતમંદો માટે જીવનદાન સાબિત થાય છે. શ્રોતા મિત્રો, આજે આપણે વિશ્વ ડાબોળી દિવસ અને વિશ્વ અંગદાન વિશે વાતો કરી. સમયનો અભાવ છે, પરંતુ આ બંને દિવસ

સ્નેહ શ્રોતા મિત્રોને શુભકામના સાથે કાર્યક્રમના અંતમાં સાંભળીએ ગીત અરિજિત સિંઘના સ્વરમાં ફિલ્મ ડિયર જિંદગી કૌશલ મુનીરની ગીત રચના અમિત ત્રિવેદીનું સંગીત

0: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા બીઈ કે ડીટુડી માટે બેસ્ટ ઓપ્શન છે. કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: કેજેઆઈટી સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટની ગેરંટી.
0: વિઝિટ અવર વેબસાઇટ kgit.org ટુડે.

0: ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ, શુભ અવસરોમાં સોનાની ખરીદી માટે વિશ્વાસપાત્ર નામ ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ, જેતલપુર બ્રિજ પાસે અલકાપુરી વડોદરા.
1: સુનતે હૈ ખુદા ગવાહ ફિલ્મ સે યે ગીત.

0: આકાશવાણી સમાચાર યશ્વી મહેતા વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. સંસદના બંને ગૃહની કામગીરી અનિશ્ચિતકાળ સુધી સ્થગિત કરાઈ. ખાણ અને ખનિજ વિકાસ અને નિયમન સુધારા બિલને રાજ્યસભાએ મંજૂરી આપી. ચોમાસુ સત્રમાં સંસદની કામગીરીને ઘોરંભે પાડવાનો કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલે વિપક્ષ પર આરોપ લગાવ્યો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં 115 કલાકારોને વર્ષ 2024 અને 25 માટે સંગીત નાટક અકાદમી ફેલોશીપ અને પુરસ્કાર એનાયત કર્યા અને ભૂકંપ બાદ રાહત અને પુનઃનિર્માણની કામગીરીને અસરકારક અને સક્ષમ બનાવવા માટે કોલંબિયામાં આર્થિક કટોકટી જાહેર. સમાચાર વિગતવાર. લોકસભા અને રાજ્યસભા અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવી છે. ગયા મહિનાની 20મી તારીખે શરૂ થયેલું ચોમાસુ સત્ર 25 દિવસ સુધી ચાલેલી 19 બેઠક બાદ આજે પૂર્ણ થયું. ગૃહમાં વિવિધ કાયદાકીય અને રાષ્ટ્રીય મુદ્દા પર ચર્ચા થઈ. જાહેર પરીક્ષાઓ અન્યાયી માધ્યમોનું નિવારણ સુધારો બિલ 2026, રાષ્ટ્રીય સન્માનનું અપમાન નિવારણ સુધારા બિલ 2026, ટ્રીબ્યુનલ સુધારા બિલ 2026, કરવેરા અને અન્ય કાયદાઓ સુધારા બિલ 2026, રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ સુધારા બિલ 2026 અને કેરળ નામમાં ફેરફાર બિલ 2026 સહિત અનેક મહત્વપૂર્ણ બિલ પસાર કરવામાં આવ્યા હતા. જો કે નીટ પેપર લીક પર વિદ્યાર્થીઓના વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ સામે પોલીસ કાર્યવાહી અને અયોધ્યા રામ મંદિર દાનમાં કથિત વિસંગતતાઓના મુદ્દાને કારણે પણ સત્રમાં વારંવાર વિક્ષેપ થયો. સંસદે ખાણ અને ખનિજ વિકાસ અને નિયમન સુધારા બિલ 2026 પસાર કર્યું છે અને રાજ્યસભાએ આજે તેને મંજૂરી આપી છે. આ બિલનો ઉદ્દેશ્ય ભારતના ખાણકામ ક્ષેત્રને વધુ કાર્યક્ષમ, રોકાણ મૈત્રીપૂર્ણ અને દેશની મહત્વપૂર્ણ ખનિજોની વધતી જતી માંગને પૂર્ણ કરવા માટે સુસજ્જ બનાવવાનો છે. કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલે સંસદમાં વારંવાર વિક્ષેપ પાડવા બદલ વિપક્ષની ટીકા કરી હતી અને તેના પર લોકશાહી અને સંસદીય પરંપરાઓનો અનાદર કરવાનો આરોપ લગાવ્યો હતો. સંસદ પરિસરમાં આકાશવાણી સમાચાર સાથે વાત કરતા શ્રીમતી પટેલે કહ્યું કે સમગ્ર દેશે વિપક્ષનું વર્તન જોયું છે. તેમણે આરોપ લગાવ્યો કે વિપક્ષને લોકશાહી કે સંસદીય પરંપરાઓમાં કોઈ વિશ્વાસ નથી.
1: લોકતંત્ર મેં સંસદીય પરંપરાઓ મેં

0: ही कोई आस्था नहीं है, ना ही ये पार्लियामेंट्री डेमोक्रेसी का कोई सम्मान करते हैं। इन्होंने जब जो कहा सरकार ने माना और पहले दिन से कहा कि हर प्रकार की चर्चा के लिए हम तैयार हैं। लगातार इन्होंने पेपर लीक के संबंध में जो विषय उठाया उस पर चर्चा हुई। पार्लियामेंट्री अफेयर्स मिनिस्टर ने भी इनसे कहा कि आप सीट पर जाइए, हम देर रात तक चर्चा करेंगे, लेकिन इनकी कोई मंशा नहीं थी, इन्हें सिर्फ शोर शराबा करना है, हंगामा करना है और ये बहुत ही दुर्भाग्यपूर्ण है।
1: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં એક વિશેષ સમારંભમાં 115 કલાકારોને 2024 અને 25 માટે સંગીત નાટક અકાદમી ફેલોશીપ અને પુરસ્કાર એનાયત કર્યા હતા. સંગીત, નૃત્ય, નાટ્ય, લોક અને આદિવાસી કલા, કઠપૂતળી, પરંપરાગત નાટ્ય અને અન્ય ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદાન બદલ કલાકારોને આ એવોર્ડથી સન્માનિત કરાયા હતા. દેશના અલગ અલગ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશના અર્પણ કરાયેલા પુરસ્કારમાં અકાદમી ફેલોના સન્માનમાં 3 લાખ રૂપિયાની પર્સ મની, જ્યારે અકાદમી પુરસ્કારમાં 1 લાખ રૂપિયાની પર્સ મની ઉપરાંત તામ્રપત્ર અને અંગવસ્ત્રમ એનાયત કરાયા હતા. આ સમારંભમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે ભારતીય રંગમંચમાં નિર્દેશનમાં યોગદાન બદલ ગુજરાતના કપિલદેવ ચંદ્રકાંત શુક્લને વર્ષ 2025ના સંગીત નાટક અકાદમી પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. ઝારખંડમાં 14મી જીપીએસસી પરીક્ષામાં કથિત ગેરરીતિઓને લઈને ઉમેદવારોના વિરોધ પ્રદર્શન ચાલુ છે. પરીક્ષા પ્રક્રિયામાં પારદર્શિતાની માંગ અને વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ હવે રાંચીના રસ્તાઓથી દિલ્હીના સંસદ ભવન સુધી પહોંચી ગયો છે. આ અંગે સાંભળીએ એક અહેવાલ.
2: 14મી જેપીએસસી પરીક્ષા મેં કથિત વિસંગતિઓ કે નિષ્પક્ષ જાંચ ઓર દોષિયો કે ખિલાફ કાર્રવાઈ કી માંગ કો લેકર અભ્યર્થી પૂરી તરહ લામબંધ હૈ. ઇસી કડી મેં રાંચી મેં જેપીએસસી જેએસએસસી રિફોર્મ મંચ કી કોર કમિટી કી એક અહેમ બેઠક હુઈ. બેઠક મેં આંદોલન કી આગે કી રણનીતિ પર ગહન ચર્ચા કી ગઈ ઓર છાત્રો ને માંગે પૂરી હોને તક અપના પ્રદર્શન જારી રખને કા સંકલ્પ દોહરાયા. ભારતીય જનતા પાર્ટી કે સાંસદો ને સંસદ પરિસર મેં પ્રદર્શન કર ઝારખંડ સરકાર કે ખિલાફ કડા વિરોધ જતાયા और पूरे विवाद की सीबीआई जांच कराने की मांग दोहराई. आकाशवाणी समाचार के लिए रांची से मैं पूनम.
1: ભાજપે આજે વિરોધ પક્ષ પર પંજાબ અને ઝારખંડમાં વિદ્યાર્થીઓ દ્વારા સામનો કરવામાં આવતી સમસ્યાને અવગણવાનો આરોપ લગાવ્યો હતો. નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદને સંબોધતા ભાજપના પ્રવક્તા ડોક્ટર સુધાંશુ ત્રિવેદીએ દાવો કર્યો હતો કે વિરોધ પક્ષ ઝારખંડ અને પંજાબના વિદ્યાર્થીઓના મુદ્દાઓ પરના પ્રશ્ન ટાળવા માટે જ સંસદમાં હોબાળો મચાવી રહ્યા છે. પ્રવક્તાએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી ઝારખંડના વિદ્યાર્થીઓના મુદ્દાઓ પર મૌન છે.
3: भारत की संसद जो संवैधानिक दृष्टि से चर्चा और संवाद का सबसे बड़ा स्थल है, वहां निरंतर बवाल मचाकर रखा गया. अर्थात पंजाब विधानसभा में झूठ, भारत की संसद में बवाल और न्यायालय के द्वारा उठते सवाल, ये तीनों ये साफ दर्शाते हैं कि छात्र हितों के सभी अलंबरदार संवैधानिकता के धरातल पर दम तोड़ दिया है.
1: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ EIR_NEWS_ABAD ને ફોલો કરશો. લાઇબેરિયાના વિદેશમંત્રી સારા બેસોલો ન્યાન્તી આજથી 2 દિવસ ભારતની સત્તાવાર મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા છે. આજે તેઓ હૈદરાબાદ હાઉસ ખાતે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરને મળશે. વિદેશ મંત્રાલયે એક સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું હતું કે આ મુલાકાત ભારત અને લાઇબેરિયા વચ્ચેના સૌહાર્દપૂર્ણ અને ગાઢ સંબંધોને વધુ મજબૂત બનાવવાની તક પૂરી પાડે છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર લાઇબેરિયા ભારતની ડ્યુટી ફ્રી ટેરિફ પ્રેફરન્સ સ્કીમ હેઠળ આવરી લેવામાં આવ્યું છે, જે ભારતમાં લાકડા, વનસ્પતિ તેલ, રબર અને અન્ય ચીજવસ્તુની નિકાસને સરળ બનાવે છે. હાલમાં 200થી વધુ ભારતીય કંપની લાઇબેરિયામાં ઓટોમોબાઇલ, ખાણકામ, આરોગ્ય સંભાળ, ઇલેક્ટ્રોનિક્સ અને ફાર્માસ્યુટિકલ્સ સહિત વિવિધ ક્ષેત્રમાં કાર્યરત છે. પૂંચ અને રામબન જિલ્લાઓએ વંદે માતરમ અભિયાનમાં અખિલ ભારતીય સ્તરે ટોચના સ્થાન મેળવી જમ્મુ અને કાશ્મીરનું નામ રોશન કર્યું છે. આ સિદ્ધિને બિરદાવતા લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ પૂંચના અધિક નાયબ કમિશનર તાહિર મુસ્તફા મલિક અને રામબનના અધિક નાયબ કમિશનર વરૂણજીતસિંહ ચરકનું સન્માન કર્યું હતું. આ સન્માન પૂંચ અને રામબનના લોકોની ઉત્સાહજનક ભાગીદારી અને અભિયાનને સફળ બનાવવામાં જિલ્લા વહીવટીતંત્રના સમર્પિત પ્રયાસને પ્રતિબિંબિત કરે છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ આજે નવી દિલ્હીના સફદરજંગ એરપોર્ટ વિસ્તારમાં હરઘર તિરંગા અભિયાન હેઠળ તિરંગા યાત્રાને લીલી ઝંડી આપી હતી. પત્રકારો સાથે વાત કરતા તેમણે આ પહેલને મળેલા જબરદસ્ત પ્રતિસાદ પર ખૂબ ગર્વ અને ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે આ અભિયાન એકતા અને દેશભક્તિની ભાવના મજબૂત

0: ભાવના દર્શાવે છે.
1: બહુ ખુશી હૈ ઓર ગર્વ ભી હૈ આજ હમારે મંત્રાલય મેં હમને તિરંગા યાત્રા નિકાલા યે હર ઘર તિરંગા કાર્યક્રમ હર રાજ્ય મેં ગાંવ મેં વ્યક્તિ ઇસમેં જુડ રહા હૈ યે બહુત હી પ્રેરણાદાયક હૈ ઓર યે જરૂરી ભી હૈ હમ વિકસિત ભારત 2047 તક જો હમારા લક્ષ્ય આદરણીય પ્રધાનમંત્રી જી કે નેતૃત્વ મેં હમ આગે બઢ રહે હૈ ઉસકો પાને કે લિયે હમે એક સાથ આગે બઢના ચાહિયે.
0: કોલંબિયાના રાષ્ટ્રપતિ એબેલાર્ડો દે લા એસ્પ્રિએલાએ શક્તિશાળી ભૂકંપ બાદ રાહત અને પુનઃનિર્માણ માટેની કામગીરીને અસરકારક અને સક્ષમ બનાવવા માટે આર્થિક કટોકટી જાહેર કરી છે. અધિકારીના જણાવ્યા મુજબ ભૂકંપમાં 265 લોકો માર્યા ગયા છે અને 3494 લોકો ઘાયલ થયા છે. શ્રી દે લા એસ્પ્રિએલાએ આ દુર્ઘટનાને મોટી દુર્ઘટના ગણાવી હતી અને કહ્યું હતું કે સરકાર પુનઃનિર્માણના પ્રયાસોને ઝડપી બનાવી અને અસરગ્રસ્ત પરિવાર, વ્યવસાય અને સમુદાયોને સહાય માટે તાત્કાલિક પગલાં લેવાની તૈયારી કરી રહી છે. આ અઠવાડિયે સોમવારે કોલંબિયામાં 7.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં લગભગ 54,000 લોકો અસરગ્રસ્ત થયા હતા અને વ્યાપક નુકસાન થયું હતું. ગુમ થયેલા લોકોની સંખ્યા 496 થઈ ગઈ છે, જેના કારણે મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે. ભારતના વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ભૂકંપને કારણે થયેલ જાનહાનિ અને વિનાશ પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમના સંદેશમાં ડોક્ટર જયશંકરે પોતાના પ્રિયજન ગુમાવનારા પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે ઘાયલ થયેલા લોકોના ઝડપી સ્વસ્થ થવા માટે પણ પ્રાર્થના કરી હતી. તેમણે કહ્યું હતું કે ભારત શક્ય તમામ સહાય પૂરી પાડવા માટે તૈયાર છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે સમાજ સુધારક અહલ્યાબાઈ હોલકરને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી શાહે જણાવ્યું હતું કે અહલ્યાબાઈ હોલકરે મંદિરના નવીનીકરણ અને પુનઃનિર્માણથી લઈ યાત્રાધામના વિકાસ સુધીના વારસાના સંરક્ષણ અને પુનઃસ્થાપનમાં અપ્રતિમ યોગદાન આપ્યું હતું. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું કે તેમણે સમાજના વંચિત અને આદિવાસી સમુદાયના આજીવિકા અને કલ્યાણ માટે અનેક મહત્વપૂર્ણ પગલાં લીધા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સંસદના બંને ગૃહની કામગીરી અનિશ્ચિતકાળ સુધી સ્થગિત કરાઈ. ખાણ અને ખનીજ વિકાસ અને નિયમન સુધારા બિલને રાજ્યસભાએ મંજૂરી આપી. ચોમાસુ સત્રમાં સંસદની કામગીરીને ખોરંભે પાડવાનો કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલે વિપક્ષ પર આરોપ લગાવ્યો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં 115 કલાકારોને વર્ષ 2024 અને 2025 માટે સંગીત નાટક અકાદમી ફેલોશીપ અને પુરસ્કાર એનાયત કર્યા અને ભૂકંપ બાદ રાહત અને પુનઃનિર્માણની કામગીરીને અસરકારક અને સક્ષમ બનાવવા માટે કોલંબિયામાં આર્થિક કટોકટી જાહેર. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ બપોરે 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: કે ડમરૂ ઓર શ્રી કૃષ્ણ કી બાંસુરી મેં સંગીત કે સુર નિકલે હૈ. માં સરસ્વતી કે કરકમલો મેં વીણા કી ઉપસ્થિતિ સંગીત કી મહાનતા કી કહાની કહે જાતી હૈ. બિલકુલ સહી બાત આપ કહે રહે હૈ કે ઇસ તરહ સે સંગીત હમારે કણ કણ મેં બસા હુઆ હૈ ઓર દેવી દેવતાઓ કે સાથ ભી ઉસે જોડા ગયા હૈ. हमारे एक साथी एक किस्सा लिख भेजे हैं जो आज ही का एक किस्सा वो कह रहे हैं, छोटी गिलहरी की कहानी. लेकिन उससे पहले जब संगीत के कणकण में होने की बात हमारे साथियों ने कही तो ये गीत हमें याद आता है. बताइए कि इसमें आवाज किसकी है और फिल्म कौन सी है.

0: ताज़ा समाचार जानने के लिए आप हमारे न्यूज ऑन AIR ऐप और सोशल मीडिया हैंडल @AIR News हिंदी को फॉलो कर सकते हैं। ये आकाशवाणी है। कोलंबिया के राष्ट्रपति एबेलार्डो दालास प्रियेजा ने जबरदस्त भूकंप के बाद राहत और पुनर्निर्माण उपायों के लिए आर्थिक आपातकाल घोषित किया है। कोलंबिया में इस सप्ताह सोमवार को आए 7.4 तीव्रता के भूकंप में 265 लोगों की मौत हो चुकी है और 3,494 लोग घायल हुए हैं। इससे पहले विदेश मंत्री डॉ जयशंकर ने कोलंबिया में भूकंप से हुए जानमाल के नुकसान पर दुख व्यक्त किया। अपने संदेश में उन्होंने कहा कि भारत कोलंबिया को हर संभव सहायता देने के लिए तैयार है। कनाडा ओपन टेनिस टूर्नामेंट में पुरुष सिंगल्स फाइनल में अमेरिका के ब्रेंडन नाकाशिमा का मुकाबला अपने ही देश के बेन शेल्टन से होगा। आज सेमीफाइनल में ब्रेंडन ने स्पेन के राफेल जोडर को और शेल्टन ने लर्नर टियन को हराया। अंत में मुख्य समाचार एक बार फिर। संसद के दोनों सदनों की कार्यवाही मॉनसून सत्र में 12 विधेयकों को पारित किए जाने के बाद अनिश्चितकाल के लिए स्थगित। विपक्ष के हंगामे के बीच लोकसभा में केवल 19% कामकाज हुआ। खनन क्षेत्र को अधिक कुशल बनाने के लिए खान और खनिज विकास तथा विनियमन संशोधन विधेयक 2026 संसद में पारित। इससे देश के खनन क्षेत्र को अधिक कुशल बनाने में मदद मिलेगी। राष्ट्रपति द्रौपदी मुर्मू ने 100 से अधिक कलाकारों को संगीत नाटक अकादमी फेलोशिप और पुरस्कार प्रदान किए। अमेरिका में कई राज्यों ने 15 अगस्त को भारत दिवस के रूप में मनाने के लिए विशेष आदेश जारी किए। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: आप सुन रहे हैं विविध भारती राष्ट्रीय सेवा देश की।
2: आकाशवाणी अमदावाद वडोदरा प्रादेशिक समाचार यशवी मेहता वांचे छे। हर घर तिरंगा अभियान अंतर्गत मुख्यमंत्री भूपेन्द्र पटेले आज सवारे गांधीनगर में पोताना निवासस्थाने तिरंगो लहेराव्यो। आ अभियान हेठळ राज्यभर में पण तिरंगा यात्रा सहित कार्यक्रम योजाई रहा छे। त्यारे बनासकांठाना पालनपुर में राज्यमंत्री प्रवीण माड़ी अध्यक्षता में योजायेली तिरंगा यात्रा में 10,000 थी वधु नागरिको अने 500 सुरक्षा जवानों शिस्तबद्ध जोड़ाया। महिसागर जिल्लाना लुणावाड़ा में तिरंगा यात्रा योजवामां आवी, જ્યારે ખાનપુર તાલુકામાં તિરંગા યાત્રા બાદ રેલી કાઢવામાં આવી તો મોરબીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રામાં દેશભક્તિનો માહોલ સર્જાયો, જેમાં રાજ્યમંત્રી કાંતિ અમૃતિયા, મેયર તેમજ તિરંગા સાથે શાળાના બાળકો નગરજનો જોડાયા હતા। રાજકોટમાં રેસકોર્સથી જીવેલી ચોક સુધીની યોજાયેલી તિરંગા યાત્રામાં હજારો લોકોએ જોડાઈને રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગરમાં રાજ્યસ્તરીય બેન્કર્સ સમિતિની 190મી બેઠક યોજાઈ। બેઠકમાં તેમણે સૂક્ષ્મ અને નાના ઉદ્યોગકારો, મહિલા ઉદ્યોગ સાહસિકો, ગ્રામીણ કારીગર અને નાના ખેડૂતો સહિત છેવાડાના લોકો સુધી સરળતાથી ધિરાણ પહોંચાડવા બેન્કના કર્મચારીઓને અનુરોધ કર્યો। તેમણે કહ્યું, ભારત ત્રીજી મોટી આર્થિક સત્તા બનવા ગતિમાન છે, તેમાં બેન્કિંગ ક્ષેત્રની મહત્વની ભૂમિકા રહેશે। તેમણે સરકારી યોજનાઓ હેઠળની અરજીઓનો ઝડપી નિકાલ કરવા અને લાભાર્થીઓનું મહત્તમ કવરેજ સુનિશ્ચિત કરવા તાકીદ કરી। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે વર્ષ 2024-25 માટે 115 કલાકારોને સંગીત નાટક અકાદમી ફેલોશીપ અને પુરસ્કાર એનાયત કર્યા। નવી દિલ્હીમાં યોજાયેલા સમારોહમાં કળા, સંગીત, નૃત્ય, રંગમંચ, લોક અને આદિવાસી કળા, કઠપૂતળી કળા, પરંપરાગત રંગમંચ અને અન્ય સંબંધિત કળામાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ આ પુરસ્કાર એનાયત કરાયા। રાષ્ટ્રપતિના હસ્તે ભારતીય રંગમંચમાં નિર્દેશનમાં યોગદાન બદલ રાજ્યના કપિલદેવ ચંદ્રકાંત શુક્લને વર્ષ 2025ના સંગીત નાટક અકાદમી પુરસ્કારથી સન્માનિત કરાયા હતા। અકાદમી ફેલોશીપ હેઠળ 3,00,000 રૂપિયાનો રોકડ પુરસ્કાર અને અકાદમી પુરસ્કાર હેઠળ 1,00,000 રૂપિયાનો રોકડ પુરસ્કાર, તામ્રપત્ર અને અંગવસ્ત્રમ અપાય છે। કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે રાજ્ય દિવ્યાંગ પારિતોષિક પસંદગી સમિતિની બેઠક યોજાઈ, જેમાં પ્રાપ્ત 289 અરજીઓમાંથી 32 પારિતોષિકની પસંદગી કરવામાં આવી। તે અંતર્ગત ઉત્કૃષ્ટ નોકરીદાતાઓને શિલ્ડ અને પ્રમાણપત્ર, રોજગાર કે સ્વરોજગાર કરતી દિવ્યાંગ વ્યક્તિઓને 10,000 રૂપિયાનું પ્રોત્સાહન તથા પ્રમાણપત્ર, જ્યારે પ્લેસમેન્ટ ઓફિસરને શિલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરાશે। આ બેઠકમાં સરકારી તથા બિનસરકારી સભ્ય સહિત કુલ 13 સભ્યની પસંદગી સમિતિ દ્વારા અરજીઓની વિગત ચકાસણી અને પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। ભગવાન શિવજીની આરાધનાના પાવન શ્રાવણ મહિનાનો આજથી પ્રારંભ થતાં સવારથી જ રાજ્યભરના શિવમંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે, ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરના દ્વાર સવારે 6 વાગ્યે ખુલતા જ મોટી સંખ્યામાં યાત્રિકો દર્શનાર્થે ઉમટી પડ્યા છે। આગામી 11 સપ્ટેમ્બર સુધી મંદિર પરિસરમાં યોજાનાર 51 કુંડીય મહામૃત્યુંજય મહાયજ્ઞનો પણ આજથી શુભારંભ થયો છે।

0: આ અંગે એક ભક્તની પ્રતિક્રિયા સાંભળીએ.
1: मेरा नाम मनीषा राजपूत है. मैं यहाँ सोमनाथ के मंदिर में आई हूँ. यहाँ पे हमारे सम्माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी द्वारा चलाया गया ये जो स्वाभिमान पर्व है, इसमें 51 आहुतियों द्वारा आपको महामृत्युंजय जाप का जो हवन करने को मिलेगा, इसमें आपको बहुत शांति मिलेगी अंदर ही अंदर और आपको बहुत अच्छा लगेगा. तो आप सभी आए और यहाँ पे आप सभी महामृत्युंजय जाप यज्ञ का एक बार अनुभव जरूर करें.
0: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મહેસાણાના વડનગરમાં ડમરૂ યાત્રાનો પ્રારંભ કરાવ્યો. 108 કલાકારોના ડમરૂ નાચ સાથે શર્મિષ્ઠા તળાવથી હાટકેશ્વર મંદિર સુધી યોજાયેલી યાત્રાથી વડનગર ગુંજી ઉઠ્યું. શ્રી સંઘવીએ હેરિટેજ ઓટો રિક્ષા સેવાનો પ્રારંભ કરાવી તેમાં સવારી કરી. તો દેવભૂમિ દ્વારકાના જ્યોતિર્લિંગ પવિત્ર નાગેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોનું ગોળાપુર ઉમટતા પરિસર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું. છોટાઉદેપુરમાં બોડેલી તાલુકામાં આવેલા જંડ હનુમાન મંદિરમાં સવારથી ભક્તો દર્શનાર્થે આવી રહ્યા છે. એક માન્યતા મુજબ પથ્થરની એક જ શિલામાંથી સ્વયંભૂ પ્રગટ થયેલા અંદાજિત 18 ફૂટ ઊંચી હનુમાનજીની પ્રતિમા આ મંદિરનું મુખ્ય આકર્ષણ છે. છોટી કાશીથી પ્રખ્યાત જામનગરમાં ઐતિહાસિક બીડભંજન મહાદેવ અને કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરને ભવ્ય શણગાર કરાયો છે. સુરેન્દ્રનગરમાં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી અંતર્ગત આજે ચોટીલા ખાતે સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ યોજવામાં આવ્યું, જેમાં જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં પોલીસ પરેડ અને અન્ય કાર્યક્રમનું બારીકાઈથી નિરીક્ષણ કરાયું. આ પ્રસંગે વિવિધ મનમોહક સાંસ્કૃતિક કૃતિ પણ રજૂ કરવામાં આવી હતી. કચ્છ જિલ્લાના મુંદ્રા અને સાબરકાંઠાના ખેડબ્રહ્મા ખાતે પણ સ્વાતંત્ર્ય દિનની ઉજવણીનું રિહર્સલ યોજાયું હતું. સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલ ખાતે પ્રથમ વખત ઘૂંટણના સાંધા બદલવાની જટિલ સર્જરી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે. મધ્યપ્રદેશના વતની 75 વર્ષીય રામ નરેશસિંહ ઘૂંટણના દુખાવાને કારણે અનેક જગ્યાએ તબીબી સલાહ મેળવવા છતાં ઉંમરના જોખમને કારણે સર્જરી ટાળવાની કે નિષ્ફળતાની શક્યતાઓ દર્શાવાઈ હતી. આ દરમિયાન સુરેન્દ્રનગરની આ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગની ટીમે દર્દીની ગંભીર સ્થિતિને પ્રાથમિકતા આપી અત્યાધુનિક ઓપરેશન થિયેટરમાં જટિલ સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. ખાનગી ક્ષેત્રમાં હજારો લાખો રૂપિયાના ખર્ચે થતી આ સર્જરી દર્દીને સંપૂર્ણપણે વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટ્ઝ પર આપી ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
1: કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી.
2: ડિપ્લોમા, બીઈ તથા D2D એન્જિનિયરિંગના અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ, જેમાં મળે છે 100% જોબ પ્લેસમેન્ટની ખાતરી.
1: KJIT સાવલી. અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
0: MK ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા.
3: પૂજા પ્લસ.
4: પૂજા મોન્સૂન સેલમાં ફાયદાનો વરસાદ,
5: મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ.
4: પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.
3: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
1: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
6: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની.
1: યે હૈ આર્ક બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
7: હર રોજ સુબહ 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી. મજેદાર નહીં અસરદાર, ભારત કા ગમ એક્સપર્ટ.

0: વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. કેજીઆઈટી સાવલી. ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ કેજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: કેટલાક દ્રશ્યો માત્ર આંખોથી જોવાતા નથી, એ સીધા હૃદયમાં ઉતરી જાય છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી જ્યારે હાથમાં તિરંગો લઈને હજારો પગલા એક સાથે આગળ વધે ત્યારે માત્ર યાત્રા નથી રહેતી, એ બની જાય છે રાષ્ટ્રભક્તિનો ચૈતન્યમય ઉત્સવ. તારીખ 17 ઓગસ્ટ સુધી દેશભરમાં યોજાઈ રહી છે તિરંગા યાત્રા.
2: હર ઘર તિરંગા, હર દિલ તિરંગા, હર મન તિરંગા, હર મકસદ તિરંગા, હર સપના તિરંગા, હર સંકલ્પ તિરંગા.
1: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તિરંગા યાત્રા આજે રાજ્યના ખૂણે ખૂણે રાષ્ટ્રીય સ્વાભિમાનનો ગુંજારવ કરી રહી છે. આવો પ્રત્યેક છત, ઘર, મહોલ્લા, શેરી, કસ્બા, નગર અને શહેરમાં ગૌરવભેર તિરંગો લહેરાવીને હર ઘર તિરંગા અને હર દિલ તિરંગાને એક અપ્રતિમ જન આંદોલન બનાવીએ.

વિવિધ ભારતીનો વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો પૂજા પ્લસ. પૂજા મોન્સૂન સેલમાં આ વર્ષે ફાયદાનો વરસાદ. મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.

0: ये विविध भारती है, राष्ट्रीय सेवा, हर दिल से जुड़ी देश की सुरीली धड़कन। कार्यक्रम जयमाला आप सुनेंगे बस थोड़ी ही देर में।
1: કેટલા દ્રશ્યો માત્ર આંખોથી જોવાતા નથી, એ સીધા હૃદયમાં ઉતરી જાય છે। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી જ્યારે હાથમાં તિરંગો લઈને હજારો પગલા એક સાથે આગળ વધે, ત્યારે માત્ર યાત્રા નથી રહેતી, એ બની જાય છે રાષ્ટ્રભક્તિનો ચૈતન્યમય ઉત્સવ। તારીખ 17 ઓગસ્ટ સુધી દેશભરમાં યોજાઈ રહી છે તિરંગા યાત્રા।
2: हर घर तिरंगा, हर दिल तिरंगा।

0: प्रथम मुख्य समाचार। राज्यना श्रमिक परिवारोने हवे सुपर स्पेशियालिटी હોસ્પિટલમાં અમર્યાદિત ખર્ચે સારવાર મળશે। સમગ્ર રાજ્યમાં ચાલુ વર્ષે 1 લાખથી વધુ યુવાનોને કૌશલ્યલક્ષી તાલીમ અપાશે। ભક્તિ ભોજન અને ભજનના ત્રિવેણી સંગમ સાથે આજથી પવિત્ર શ્રાવણ મહિનાનો પ્રારંભ। શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજ્યા। રાજ્યના 7 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી અને અમદાવાદમાં ફીબા અંડર 18 એશિયા પુરુષ બાસ્કેટબોલ કપ 2026નો આજથી શુભારંભ। સમાચાર વિગતવાર। રાજ્યના શ્રમિક પરિવારોને હવે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં અમર્યાદિત ખર્ચે સારવાર મળશે। ઈએસઆઈસી હેઠળ નોંધાયેલા વીમાધારક શ્રમિકો તથા તેમના આશ્રિત લાભાર્થીઓને અત્યાધુનિક સારવાર ઉપલબ્ધ કરાવવા શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળીયાની ઉપસ્થિતિમાં આજે 6 અગ્રણી આરોગ્ય સંસ્થાઓ સાથે સમજૂતી કરાર કરાયા છે। ગાંધીનગર ખાતે યોજાયેલા આ એમઓયુ વિનિમય બાદ શ્રી બાવળીયાએ જણાવ્યું કે આ પહેલ લાખો શ્રમિક પરિવારો માટે મજબૂત આરોગ્ય સુરક્ષા કવચ તેમજ મોટી આર્થિક રાહતનું માધ્યમ બનશે। અત્યાર સુધીમાં વિવિધ 32 આરોગ્ય સંસ્થાઓ સાથે એમઓયુ સંપન્ન કરાયો છે, જ્યારે વધુ 45 સંસ્થા સાથે એમઓયુની પ્રક્રિયા કાર્યરત છે। સમગ્ર રાજ્યમાં ચાલુ વર્ષે 1 લાખથી વધુ યુવાનોને કૌશલ્યલક્ષી તાલીમ અપાશે। તાજેતરમાં શરૂ કરાયેલા નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશનના મુખ્ય ભાગ સમાન ગુજરાત અદ્યતન કૌશલ્ય સંસ્થા હેઠળ યુવાનોને ઉદ્યોગલક્ષી તાલીમ આપવાના મિશનમાં જોડાવા માટે અનેક ઔદ્યોગિક એકમો અને શૈક્ષણિક સંસ્થાઓએ રસ દાખવ્યો છે। આ મહત્વાકાંક્ષી કાર્યક્રમમાં ભાગ લેવા માટે 250થી વધુ ઉદ્યોગો અને શૈક્ષણિક સંસ્થાઓએ પ્રસ્તાવો રજૂ કર્યા છે। આ સંસ્થાઓમાં એલએનટી, આર્સેલિમિત્તલ ગ્રુપ, ઇન્ટરનેશનલ ઓટોમોબાઈલ સેન્ટર ઓફ એક્સલન્સ, મારુતિ સુઝુકી, ટાટા, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલ્સ અને ગણપત યુનિવર્સિટી વગેરેનો સમાવેશ થાય છે। તાલીમ પ્રદાતાઓને તાલીમાર્થીઓની નોંધણી, પ્રમાણપત્ર અને નોકરીના પરિણામના આધારે ચૂકવણી કરાશે। આ ઉપરાંત સફળતાપૂર્વક પ્રમાણપત્ર મેળવ્યા બાદ તાલીમાર્થીઓને દર 120 કલાકની તાલીમ માટે 500 રૂપિયાની સીધી નાણાકીય સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર મારફતે તેમના આધાર લિંક બેંક ખાતામાં મળશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના બોપલ ડીપીએસ રોડ ખાતે નવી મલ્ટી સ્પેશિયાલિટી કિમ્સ હોસ્પિટલનો શુભારંભ કર્યો। હોસ્પિટલના અગ્રણી તબીબ ડોક્ટર ગિરિરાજસિંહ વાળાએ જણાવ્યું કે આધુનિક મેડિકલ સુવિધાઓ અને અનુભવી નિષ્ણાત તબીબોની ટીમ સાથે આ હોસ્પિટલ વિશ્વસ્તરીય આરોગ્ય સેવાઓના નવા માપદંડ સ્થાપિત કરશે।
1: અમારી આ કિમ્સ હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ હેઠળ કિડની, પથરી, પોસ્ટેટ, એપેન્ડિક્સ, સારંગાઠ અને અન્યના ઓપરેશનો થાય છે અને આ જ હોસ્પિટલમાં અમે ભવિષ્યમાં કેન્સર ડિપાર્ટમેન્ટ અને ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટ પણ આયુષ્માન કાર્ડ હેઠળ આવરી લેવાનું છે। અમારી આ હોસ્પિટલમાં કેશલેસની પણ સુવિધાઓ છે। અમારી આ હોસ્પિટલમાં 80 બેડ વિશેક બેડ આઈસુ પ્લસ ટોટલ 100 બેડની હોસ્પિટલ તૈયાર થઈ રહી છે, જેમાં અમે દર્દીઓને સેવા આપવા જઈ રહ્યા છીએ।
0: ભક્તિ ભોજન અને ભજનના ત્રિવેણી સંગમ સાથે પવિત્ર શ્રાવણ મહિનાનો આજથી પ્રારંભ થયો। રાજ્યભરના શિવાલયો આજે હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા। પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે પણ 51 કુંડીય મહામૃત્યુંજય મહાયજ્ઞનો આજથી શુભારંભ થયો। સાંભળીએ એક અહેવાલ।
2: શ્રાવણ માસના પ્રથમ દિવસે આજે વહેલી સવારે 6 વાગે દેશના વિવિધ વિસ્તારોમાંથી આવેલા મોટી સંખ્યામાં યાત્રિકો અને શિવ ભક્તો સોમનાથ મહાદેવના દર્શન માટે ઉમટી પડ્યા હતા। શ્રાવણ માસની પ્રથમ આરતીમાં મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા। શ્રાવણ મહોત્સવ અંતર્ગત શ્રી સોમનાથ મંદિર પરિસરમાં શિવ ભક્તોના કલ્યાણ, વિશ્વ શાંતિ અને લોક મંગલની પ્રાર્થના સાથે 30 દિવસીય 51 કુંડી મહામૃત્યુંજય મહાયજ્ઞનો શાસ્ત્રપદ વિધિ વિધાન સાથે ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો। યજ્ઞમાં આહુતિ અર્પણ કરવા માટે દૈનિક 9 સ્લોટની વ્યવસ્થા, જેના માધ્યમથી દરરોજ મોટી સંખ્યામાં ભક્તો મહામૃત્યુંજય મંત્રના જાપ સાથે યજ્ઞમાં આહુતિ અર્પણ કરી શકશે। વરસાદી માહોલમાં યાત્રિકોને અગવડ ન પડે તે માટે મુખ્ય માર્ગો પર પેગોન્ડા ટેન્ટ લગાવવામાં આવે। રાજેશ ભજગોતર, ગીર સોમનાથ, આકાશવાણી।
0: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મહેસાણાના વડનગરમાં શ્રાવણોત્સવ અને ડમરૂ યાત્રાનો પ્રારંભ કરાવ્યો। 108 કલાકારોના ડમરૂના નાદ સાથે શર્મિષ્ઠા તળાવથી હાટકેશ્વર મંદિર સુધી યોજાયેલી યાત્રાથી વડનગર ગુંજી ઉઠ્યું। શ્રી સંઘવીએ કહ્યું, વડનગરના આંગણે આ શ્રાવણોત્સવ ભક્તિ અને કલાના સંગમ દ્વારા વૈશ્વિક સ્તરે નવી ઓળખ પ્રસ્થાપિત કરી રહ્યો છે।
3: હાટકેશના નાદ સાથે વડનગરના નાગરિકો, મહિલા મંડળો અને શહેરીજનો સાથે મળીને દરરોજ સવારે પ્રભાત ફેરી મારફતે ભગવાન શિવજીના ચરણોમાં વંદન કરવા આખું શહેર જાણે કે ડમરૂ યાત્રામાં પરિવર્તિત થયું હોય। આખો શ્રાવણ માસ વહેલી સવારથી શહેરમાં અલગ અલગ સ્થળથી

0: આ ડમરૂ યાત્રાનું શહેરીજનોએ આયોજન કર્યું છે.
1: દેવભૂમિ દ્વારકા સ્થિત જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવ મંદિરે પણ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું.

0: હરઘર તિરંગા અભિયાન અંતર્ગત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આજે તિરંગા યાત્રા યોજાઈ. વલસાડમાં નાણામંત્રી કનુ દેસાઈની ઉપસ્થિતિમાં વાપીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઈ, જેમાં 4,500થી વધુ લોકો જોડાયા. તાપીના વ્યારામાં 1,151 ફૂટ લાંબા રાષ્ટ્રીય ધ્વજ સાથે તિરંગા યાત્રા નીકળી હતી. કેબિનેટ મંત્રી નરેશ પટેલે પ્રતિક્રિયા આપી.
1: આજે મારા પ્રભારી જિલ્લા તાપી ની અંદર હર ઘર તિરંગા ખૂબ ભવ્ય રીતે હજારો ની સંખ્યામાં વિદ્યાર્થીઓ ભાઈઓ બહેનો આ તિરંગા યાત્રામાં જોડાયા. ખૂબ મોટી સંખ્યામાં જોડાઈને આપણા દેશ પ્રત્યેનો જે ભાવ છે, 140 કરોડ જનતા ધરાવતો આ દેશ આજે પણ એક છે, એકતાના આજે પણ દર્શન થાય છે.
0: અમરેલી શહેરમાં રાજ્યમંત્રી કૌશિક વેકરેના અધ્યક્ષસ્થાને, જ્યારે ખેડા જિલ્લાના નડિયાદ ખાતે પ્રભારી મંત્રી રમણ સોલંકી, મંત્રી સંજય મહેડા અને ધારાસભ્ય પંકજ દેસાઈની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા યોજાઈ, જ્યારે સાબરકાંઠા જિલ્લામાં વિવિધ સંસ્થાઓ દ્વારા દેશભક્તિસભર પ્રવૃત્તિઓ હાથ ધરાઈ. આ ઉપરાંત ડાંગ, ભાવનગર અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં દેશભક્તિના માહોલમાં તિરંગા યાત્રા યોજાઈ. ગાંધીનગરમાં પત્રકારો માટે વિશેષ મીડિયા વર્કશોપનું આજે આયોજન કરાયું. આ વર્કશોપમાં પત્રકારો અને મીડિયા ક્ષેત્ર સાથે જોડાયેલા પ્રતિનિધિઓ માટે કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે કે એઆઈના ઉપયોગ અંગે માર્ગદર્શન અપાયું. વર્કશોપમાં અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન એએમએના કારોબારી નિયામક ઉન્મેષ દીક્ષિતે મીડિયા અને ટેલિવિઝન ક્ષેત્રમાં એઆઈની ઉપયોગિતા અંગે માહિતી આપી.
2: કન્ટેન્ટ ક્રિએટ કરશે પણ કોન્ટેક્સ્ટ ક્રિએટ કરવામાં હ્યુમન્સની જરૂર પડશે. એઆઈ ઇન્ફોર્મેશન આપી શકશે પણ નોલેજ કઈ રીતે એને પ્રસ્તુત કરવું એ હ્યુમન્સ પાસે છે. સો જો એઆઈનો ઉપયોગ આપણે કરવાના છીએ તો આપણે પણ હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવો જોઈએ અને એનું ફેક્ટ ચેક થવું જોઈએ. એટલે આપણે જેટલું વધારે આર્ટિસ્ટિક ઇન્ટેલિજન્સ દ્વારા પ્રસ્તુત કરીશું એટલું એઆઈનું પ્રસ્તુતિકરણ વધારે અસરકારક થશે.
0: સુરત જિલ્લામાં 88 શિક્ષકોને પૂર્ણ પગારના આદેશ અપાયા. સરકારની નીતિ મુજબ 5 વર્ષ પૂર્ણ થતાં અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનો પૂર્ણ પગારમાં સમાવેશ કરાયો. જિલ્લા કલેક્ટર તેજસ પરમારે તમામ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા.
3: સુરત જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગમાં 5 વર્ષ પહેલા જે શિક્ષકો નોકરીમાં લાગ્યા હતા તેમને ઓગસ્ટ મહિનામાં 5 વર્ષ પૂર્ણ થતા આપણે આજે 5 વર્ષ પૂરા પગારનો આદેશ કરવામાં આવ્યો છે. આમ તો આ ચાલુ વર્ષે ટોટલ 251 શિક્ષકોને 5 વર્ષ પૂરા થતા હતા ઓગસ્ટ સુધીમાં, એમાં 163 શિક્ષકોને અગાઉ આપણે આ પ્રકારના આદેશ કરી દેવામાં આવ્યા હતા. જે 88 શિક્ષકો બાકી હતા તેમને આજે ડીઓ કચેરી દ્વારા જે કાર્યક્રમ યોજાયો તેમાં તમામ શિક્ષકોને આજે 5 વર્ષ પૂરા પગારનો આદેશ કરવામાં આવ્યો છે.
0: રાજ્યના 7 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું કે પશ્ચિમ વિક્ષોભ સહિતની વાતાવરણની અસરને કારણે રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેશે.
4: ज्यादातर स्थान में हल्का से मध्यम बरसात का संभावना रहेगा. मतलब 14 से लेकर 19 अगस्त तक इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा, लेकिन उम्मीद से थोड़ा कम हो जाएगी. जो थंडरस्टॉर्म वार्निंग अगले 2 दिन के लिए दिया गया है गुजरात रीजन और सौराष्ट्र पर दोनों रीजन के लिए 13-14 अगस्त के लिए, तो सी कंडीशन मॉडरेट टू खराब होने का संभावना है.
0: અમદાવાદમાં ફીબા અંડર 18 એશિયા પુરુષ બાસ્કેટબોલ કપ 2026નો આજે શુભારંભ થયો. વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આજે સ્પર્ધાના પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયા થાઇલેન્ડને 102-32ના પ્રભાવશાળી સ્કોરથી હરાવ્યું. જય ફાલે 22 પોઈન્ટ, 7 રિબાઉન્ડ, 5 આસિસ્ટ અને 4 સ્ટીલ સાથે ઓસ્ટ્રેલિયાનું મજબૂત નેતૃત્વ કર્યું, જ્યારે અન્ય એક મુકાબલામાં ચીની તાઇપે સામે ફિલિપાઇન્સ 89-88 જીત્યું. જેન બેનેટ કેંગુરુગને 21 પોઈન્ટ, 5 રિબાઉન્ડ સાથે ફિલિપાઇન્સ માટે શાનદાર પ્રદર્શન કર્યું. બીજા એક મુકાબલામાં ન્યૂઝીલેન્ડે સીરિયાને 67-58 હરાવ્યું, જ્યારે થોડીવારમાં લેબનોન અને બહેરીન વચ્ચે મેચ શરૂ થશે. આગામી 23 ઓગસ્ટ સુધી યોજાનાર સ્પર્ધામાં 16 દેશના ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. ભારત આવતીકાલે જાપાન સામે પોતાનો પ્રથમ મુકાબલો રમશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યના શ્રમિક પરિવારોને હવે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં અમર્યાદિત ખર્ચે સારવાર મળશે. સમગ્ર રાજ્યમાં ચાલુ વર્ષે 1 લાખથી વધુ યુવાનોને કૌશલ્યલક્ષી તાલીમ અપાશે.

ભક્તિ ભોજન અને ભજનના ત્રિવેણી સંગમ સાથે આજથી પવિત્ર શ્રાવણ મહિનાનો પ્રારંભ. શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજ્યા. રાજ્યના 7 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી અને અમદાવાદમાં ફીબા અંડર 18 એશિયા પુરુષ બાસ્કેટબોલ કપ 2026નો આજથી શુભારંભ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

0: કેટલા દ્રશ્યો માત્ર આંખોથી જોવાતા નથી, એ સીધા હૃદયમાં ઉતરી જાય છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી જ્યારે હાથમાં તિરંગો લઈને હજારો પગલા એક સાથે આગળ વધે, ત્યારે માત્ર યાત્રા નથી રહેતી, એ બની જાય છે રાષ્ટ્રભક્તિનો ચૈતન્યમય ઉત્સવ. તારીખ 17 ઓગસ્ટ સુધી દેશભરમાં યોજાઈ રહી છે તિરંગા યાત્રા.
1: હર ઘર તિરંગા, હર દિલ તિરંગા, હર મન તિરંગા, હર મકસદ તિરંગા, હર સપના તિરંગા, હર સંકલ્પ તિરંગા.
0: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તિરંગા યાત્રા આજે રાજ્યના ખૂણે ખૂણે રાષ્ટ્રીય સ્વાભિમાનનો ગુંજારવ કરી રહી છે. આવો પ્રત્યેક છત, ઘર, મહોલ્લા, શેરી, કસ્બા, નગર અને શહેરમાં ગૌરવભેર તિરંગો લહેરાવીને હર ઘર તિરંગા અને હર દિલ તિરંગાને એક અપ્રતિમ જન આંદોલન બનાવીએ.
2: नेचर है कि मतलब फॉरगिव कर देते हैं चीजों को. वैसे मेरे अंदर बहुत वो वाली क्वालिटी नहीं है कि ये मुझे ये पसंद नहीं है कि ये वही वही कुर्ते पहन के आ जाते हैं. यशपाल तुमको कौन सा रंग पसंद है?
3: जो कुर्ता हमेशा पहनता हूँ.
4: सुनिए उनके जीवन, संघर्ष, अभिनय और अनकहे किस्सों की दिलचस्प दास्तान.
3: मैं अगले दिन आशुतोष गवारीकर से मिलने गया. उन्होंने घूम घूम करके 3.5-4 घंटे सिर्फ स्टोरी सुनाई मुझे. रोल जब मैं सुन रहा था तो मुझे लगा यार ये जो लाखा का रोल है ना, ये सबसे बढ़िया रोल. नेगेटिव है, प्यार करता है, जलता है, फिर चेंज हो जाता है, सब सुधर जाता है, फिर मैच जितवाता है. तो मतलब काफी वेरिएशन थी.
4: सेल्यूलॉइड के सितारे 18 अगस्त शाम 4 बजे सिर्फ विविध भारती पर.
3: कि हम तुम चोरी से बंधे एक डोरी से, जयो कहा
4: साथी. इस फिल्म का नगमा सुनिए मुकेश और सुमन कल्याणपुर की आवाजों में. गीत के बोलों को लिखा है मजरू सुल्तानपुरी ने, तर्ज है नौशाद की

શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટ્સ પર વિવિધ ભારતીનું આ વડોદરા કેન્દ્ર છે. ફિલ્મી ગીત અંતર્ગત સિલસિલા આ ફિલ્મનું ગીત સાંભળીશું લતા મંગેશકર અને કિશોર કુમારના સ્વરમાં. સંગીતકાર છે શિવ હરી અને ગીતકાર છે જાવેદ અખ્તર.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જેપી નડ્ડા અને વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે ત્રિરંગો લહેરાવી હર ઘર તિરંગા અભિયાનમાં ભાગ લીધો. નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાન પર ત્રિરંગો લહેરાવ્યા બાદ સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી શાહે કહ્યું, આ અભિયાન દરેક ભારતીયના દિલમાં દેશભક્તિ અને સન્માનની ભાવનાને મજબૂત કરી રહ્યું છે. તેમણે કહ્યું કે આજે કરોડો નાગરિક ત્રિરંગાથી જોડાઈ રહ્યા છે અને એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવના સશક્ત બનાવી રહ્યા છે. આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું હતું કે રાષ્ટ્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહવાન બાદ હર ઘર તિરંગા અભિયાનનું આયોજન કરી રહ્યું છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે સોશિયલ મીડિયા પર રાષ્ટ્રધ્વજ સાથે તેમની તસવીર શેર કરી. તો કેન્દ્રીય કોલસા અને ખાણ ખનિજ મંત્રી જી કિશન રેડ્ડીએ પણ તમામ નાગરિકોને તેમના ઘર પર ત્રિરંગો લહેરાવવા અપીલ કરી હતી.

દિલ્હીના લાલ કિલ્લા પાસે ગત નવેમ્બરમાં થયેલો ઘાતક આત્મઘાતી કાર વિસ્ફોટ ભારતીય ઉપખંડમાં અલકાયદાએ કાયદાએ હિંદ એટલે કે AQISA કર્યો હતો. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ UNSCની આતંકવાદ સંબંધિત વિશ્લેષણાત્મક સહાય અને પ્રતિબંધ દેખરેખ ટુકડીએ તેના અહેવાલમાં આતંકવાદી સંગઠનને હુમલા માટે જવાબદાર ગણાવ્યું છે. આ હુમલામાં 11 લોકોના મોત થયા હતા. રિપોર્ટમાં જણાવાયું છે કે AQIS હવે ક્ષેત્રીય આતંકવાદી સંગઠન બની ગયું છે. રિપોર્ટમાં એ પણ ચેતવણી અપાઈ છે કે AQIS બાંગ્લાદેશનો ઉપયોગ ત્યાં પોતાના આતંકી એકમને સ્થાપવા કરાતા પ્રયાસ માટે કરી રહ્યું છે. ટુકડીએ દક્ષિણ એશિયામાં આતંકવાદી જોખમ વધવાની શક્યતા પણ વ્યક્ત કરી. મહારાષ્ટ્રના નાંદેડમાં આજે શિરોમણી અકાલી દળના અધ્યક્ષ અને પંજાબના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુખબીરસિંહ બાદલ પર હુમલો થયો. શ્રી બાદલ તેમના ધર્મપત્ની હરસિમરત કૌર સાથે ગુરુદ્વારાના પગથિયા ઉતરી રહ્યા હતા. તે વખતે એક સેવાદારે શ્રી બાદલ પર હુમલો કરતા તેમને હોસ્પિટલ દાખલ કરાયા, જ્યાં તેમના જમણા હાથમાં ટાંકા લગાવાયા હતા. તેઓ હાલ જોખમથી બહાર છે. નાંદેડ પોલીસ અધિક્ષક ડોક્ટર નીલાભ રોહને કહ્યું, આ હુમલાખોરને પકડી લેવાયો છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ આ હુમલાની તપાસના આદેશ આપ્યા છે. કેનેડા ઓપન ટેનિસ સ્પર્ધામાં પુરૂષ સિંગલ્સ ફાઇનલમાં અમેરિકાના બ્રેન્ડન નાકાશિમાનો મુકાબલો તેમના દેશના બેન શેલ્ટન સાથે થશે. આજે સેમિફાઇનલમાં બ્રેન્ડને સ્પેનના રાફેલ જોર્ડનને અને શેલ્ટને લર્નન ટીએનને હરાવ્યા હતા. હવે આવતીકાલે ફાઇનલ મુકાબલો મોન્ટ્રીઅલમાં રમાશે. બીજી તરફ મહિલા સિંગલ્સમાં કોકોટ ગોફ અને ઈગા સ્વિયાતેક ફાઇનલમાં પહોંચ્યા છે. આજે ટોરન્ટોમાં રમાયેલી સેમિફાઇનલની મેચમાં કોકો ગોફે એલિના રાય બાકીનાને પરાજય આપ્યો હતો, જ્યારે ઈગા સ્વિયાતેકે સેમિફાઇનલમાં એલિના સ્વેતોલિનાને હરાવ્યા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સંસદના બંને ગૃહની કાર્યવાહી અનિશ્ચિતકાળ સુધી સ્થગિત. ચોમાસુ સત્રના 25 દિવસમાં 19 બેઠક યોજાઈ. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ સંસદની કાર્યવાહીમાં વારંવાર વિક્ષેપ પાડવા બદલ વિરોધ પક્ષની ટીકા કરી. નવી દિલ્હીમાં 115 કલાકારોને સંગીત નાટક અકાદમી પુરસ્કાર એનાયત. રાષ્ટ્રપતિએ વરિષ્ઠ કલાકારોને આગામી પેઢીઓને તાલીમ આપવા આગ્રહ કર્યો. દિલ્હીમાં ગત નવેમ્બરમાં થયેલા આત્મઘાતી કાર વિસ્ફોટ માટે આતંકી સંગઠન અલકાયદાએ કાયદાએ હિંદ જવાબદાર, UNSCના રિપોર્ટમાં ખુલાસો. કેનેડા ઓપન ટેનિસ સ્પર્ધામાં સ્પેનના ખેલાડીને હરાવી અમેરિકાના બ્રેન્ડન નાકાશિમાનો ફાઇનલમાં પ્રવેશ. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

શ્રોતા મિત્રો, એફએમ બેન્ડ 93.9 મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતીનું આ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા હતા. અત્યારે રાત્રિના 11:10 થઈ છે. આજની પ્રસારણ યાત્રાની અહીં વિરામ આપીએ. આવતીકાલે સવારે 5:52 ફરી મળીશું. અત્યારે પાયલ ભટ્ટને રજા આપશો. શુભરાત્રી. જય હિન્દ.